0: જી મમ્મી જી, આ ઘરના થોડા નિયમો છે. જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી,
1: તો
0: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
1: તો
0: જેમ કે યુપીઆઈ થી.
1: અચ્છા.
0: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મી જી?
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ ને મમ્મી જી.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
0: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.
3: કાર્યક્રમમાં હવે સાંભળીએ અશોક કુમાર ગોરનું સ્વર.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાગાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપણી દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવ્યું.

0: ઉત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતનો પાયા મજબૂત બનાવતો ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ કરસન મારુતનો સ્વર. રચના છે દાસી જીવણની.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમંતર સાધે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: સાંભળ્યો પરમાર, નિભા ગુંજાનો સ્વર, રચના દાસી જીવળની.

0: برگ مند ما همونه جب سنبه قیه تا کنم برای مرک بسوار برچنه هتی مود اسمی ساتی هجم بکتی سنگیت رو برگ رم برچنه اینجا سمپن نگری اکاشوانی نم بوش کنر پردی پروشی مهتی ما حوال سنبهی نانو خاترو انی نانو یوریا پروشی کشتر ایک وکاسنو قدم پرستوتی سیدی کرم سیانی
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શ્રી કરમશ્યામ. આજની કૃષિ માહિતીનો વિષય છે નેનો ખાતરો અને નેનો યુરિયા. મિત્રો, પાકોના મહત્તમ ઉત્પાદન માટે યોગ્ય પ્રમાણમાં પોષક તત્વોની ઉપલબ્ધતા અત્યંત જરૂરી છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી પોષક તત્વોની જરૂરિયાત અમુક અંશે પૂરી થઈ છે, પરંતુ તેના અતિશય અને અયોગ્ય ઉપયોગથી ભૂગર્ભ જળ પ્રદૂષણ, જળાશયોમાં યુટોફિક્શન અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જેવી પર્યાવરણીય સમસ્યાઓ ઉભી થઈ છે. તેથી પર્યાવરણને અનુકૂળ અને વધુ કાર્યક્ષમ પોષણ વ્યવસ્થાપન પદ્ધતિઓની જરૂરિયાત અનુભવાય છે. આ સંદર્ભમાં નેનો ખાતરો એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. નેનો ખાતરના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો, 21મી સદીમાં ભારતમાં નેનો ખાતરોનો વિકાસ ઝડપથી થયો છે. વર્ષ 2021માં ઇફકો દ્વારા વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયા રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2022માં ગુજરાતના કલોલ ખાતે વિશ્વનો પ્રથમ નેનો યુરિયા ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો અને વર્ષ 2023માં વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો ડીએપી બજારમાં રજૂ કરવામાં આવ્યું. આ વિકાસોએ ભારતીય કૃષિ ક્ષેત્રમાં એક નવી દિશા પ્રદાન કરી છે. નેનો ખાતર શું છે તેની વાત કરીએ તો મિત્રો, નેનો શબ્દનો અર્થ એક અબજનો ભાગ થાય છે. 100 નેનોમીટર કરતા નાના કદના કણોથી બનાવવામાં આવેલા ખાતરોને નેનો ખાતરો કહેવાય છે. આ ખાતરો રાસાયણિક, ભૌતિક, યાંત્રિક અથવા જૈવિક પદ્ધતિઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. નેનો ખાતરોને મુખ્યત્વે 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે. પહેલો વર્ગ છે નેનો સ્કેલ ખાતર, બીજો વર્ગ છે નેનો સ્કેલ ઉમેરકો અને ત્રીજો વર્ગ છે નેનો સ્કેલ કોટિંગવાળા ખાતરો. નેનો ખાતરોનું મહત્વ અને ફાયદાની વાત કરીએ તો નેનો ખાતરો પોષક તત્વોના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને ખાતરના નુકસાનને ઘટાડે છે. તેના ઉપયોગથી છોડ દ્વારા પોષક તત્વોનું શોષણ

0: રીતે થાય છે. જમીનના સૂક્ષ્મજીવો પર ઝેરી અસર ઓછી થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે. અભ્યાસો અનુસાર નાનો ખાતરોના ઉપયોગથી પોષક તત્વોની ઉપયોગ કાર્યક્ષમતા લગભગ 3 ગણી વધી શકે છે. રાસાયણિક ખાતરોની જરૂરિયાતમાં 50-60% સુધી ઘટાડો થઈ શકે છે અને પાકની ઉપજમાં 10-50% સુધી વધારો થઈ શકે છે. ઉપરાંત છોડની તાણ સહન કરવાની ક્ષમતા વધે છે અને જમીનના આરોગ્યમાં પણ સુધારો થાય છે. એવી રીતે મિત્રો, નેનો યુરિયાની વાત કરું તો એક પ્રવાહી નાઇટ્રોજન ખાતર છે જે ઇફકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેમાં 4% નાઇટ્રોજન હોય છે અને તેના કણોનું કદ લગભગ 20-50 નેનોમીટર હોય છે. સામાન્ય યુરિયાના દાણાની તુલનામાં નેનો યુરિયાના કણોનું સપાટી ક્ષેત્ર લગભગ 10,000 ગણી વધુ હોવાથી છોડ તેને વધુ અસરકારક રીતે શોષી શકે છે. પરંપરાગત યુરિયામાં નાઇટ્રોજન ઉપયોગ કાર્યક્ષમતા 30-40% જેટલી હોય છે, જ્યારે નેનો યુરિયામાં તે 80% કરતાં વધુ હોવાનું જાણવામાં આવ્યું છે. નેનો યુરિયાનું મહત્વ અને લાભોની વાત કરીએ તો નેનો યુરિયા પરંપરાગત યુરિયાની જરૂરિયાતમાં 50% અથવા તેથી વધુ ઘટાડો કરી શકે છે. 500 મિલીલીટરની એક બોટલ લગભગ 50 કિલોગ્રામની એક યુરિયાની બેગ જેટલી અસરકારક માનવામાં આવે છે. તે પાકની વૃદ્ધિ, ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરે છે. સાથે સાથે જમીન, પાણી અને હવાના પ્રદૂષણમાં ઘટાડો કરીને ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનની સમસ્યાઓને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ બને છે. ઓછા ખર્ચને કારણે ખેડૂતોની આવકમાં વધારો કરવામાં પણ તેનો મહત્વનો ફાળો છે. નેનો યુરિયાનો ઉપયોગ પાંદડા પર છંટકાવ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે 2-4 મિલીલીટર નેનો યુરિયાને 1 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવામાં આવે છે. વધુ સારા પરિણામ માટે 2 વખત છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉપયોગ પહેલા ધ્યાનમાં રાખવાની બાબતની વાત કરીએ તો બોટલને સારી રીતે હલાવવી જોઈએ અને સવારે અથવા સાંજે ફ્લેટ ફેન નોઝલની મદદથી પાંદડા પર છંટકાવ કરવો જોઈએ. જો છંટકાવ પછી 12 કલાકની અંદર વરસાદ પડે તો ફરીથી છંટકાવ કરવો. નેનો યુરિયાને બાયોસ્ટિમ્યુલન્ટ, પાણીના દ્રાવ્ય ખાતરો તથા અન્ય કૃષિ રસાયણો સાથે ભેળવી શકાય છે. વધુ સારા પરિણામ માટે ઉત્પાદન તારીખથી 2 વર્ષની અંદર તેનો ઉપયોગ કરવો જોઈએ. નેનો યુરિયાનો જૈવિક સલામતી અને ઝેરી અસર અંગે ભારત સરકારના બાયોટેકનોલોજીના વિભાગ દ્વારા માર્ગદર્શિકા મુજબ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે વપરાશકર્તા માટે સુરક્ષિત અને બિનઝેરી છે. તેમ છતાં છંટકાવ કરતી વખતે માસ્ક અને હાથ મોજા પહેરવાની ભલામણ કરવામાં આવી છે અને સૂકી જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ. વધુ તાપમાનથી દૂર રાખવું જોઈએ અને બાળકો તથા પાલતુ પ્રાણીઓની પહોંચથી દૂર રાખવું જોઈએ. તો મિત્રો, નેનો ખાતરો અને ખાસ કરીને નેનો યુરિયા આધુનિક અને ટકાઉ કૃષિ માટે મહત્વપૂર્ણ ટેકનોલોજી છે. તે પોષક તત્વોની કાર્યક્ષમતા વધારે છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડે છે, પર્યાવરણનું રક્ષણ કરે છે અને ખેડૂતોની આવક તથા પાક ઉત્પાદનમાં વધારો કરવામાં.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:45 ગાંધી વંદના કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
2: ટ્રુ સર્વન્ટ્સ ઓફ ગોડની પ્રસ્તાવના, દિલ્હી, January 14, 1935. ખાન સાહેબ અબ્દુલ ગફાર ખાન સાથે થોડો વખત રહેવાનું મળે તે માટે હું હંમેશા ઝંખતો હતો, છતાં છેક ગયા વર્ષના છેલ્લા મહિનાઓ સુધી હું તેમ કરી શક્યો ન હતો. પરંતુ મારા સદભાગ્યે મને કેવળ નાના ભાઈનો જ નહીં પણ મોટા ભાઈ ડોક્ટર ખાન સાહેબનોએ તેઓના હાજરી બાગની જેલમાંથી છૂટ્યા પછી તરત જ ભેટો કરાવ્યો. નસીબ જોડે તેમની સામે ગયા ડિસેમ્બરની 28મી સુધી સરહદ પ્રાંતમાં દાખલ નહીં થવાના હુકમો હતા. સત્યાગ્રહ આતિથ્ય સ્વીકાર્યું. આમ મને એ ભાઈઓનો ગાઢ પરિચયમાં આવવાનો લહાવો મળ્યો. હું તેમના વિશે વધુ જાણતો ગયો તેમ હું તેમના તરફ વધુ ને વધુ ખેંચાતો ગયો. તેમની પારદર્શક સરળતા, નિખાલસતા અને અતિશય સાદગીથી હું પ્રભાવિત થયો. મેં એ પણ જોયું કે તેઓ સત્ય અને અહિંસામાં એક નીતિ તરીકે નહીં પણ એક જીવન સિદ્ધાંત તરીકે માનવા લાગ્યા હતા. મેં જોયું કે નાના ભાઈ ભારે ધાર્મિક ઉત્કટતાથી ઉભરાતા હતા. તેમનો ધર્મ સંકુચિત નહોતો. મને તેઓ વિશ્વવાદી લાગ્યા. તેમનું રાજકારણ, જો તેમનામાં રાજકારણ જેવું કંઈ હોય તો તેમના ધર્મમાંથી ઉદ્ભવતું હતું. ડોક્ટરમાં તો રાજકારણ જેવું કશું હતું જ નહીં. આ વિશિષ્ટ સંપર્કથી હું એવા નિર્ણય પર આવ્યો કે આ ભાઈઓ વિશે ભારે ગેરસમજ પ્રવર્તે છે. એટલે મેં મહાદેવ દેસાઈને તેમની પાસેથી તેમના જીવન વિશે બને એટલું નોંધી લેવાનું અને લોકો માટે તેમનો માણસ તરીકે પરિચય આપતું એક રેખાચિત્ર તૈયાર કરવાનું કહ્યું. એ તૈયાર કરવામાં તેમણે રાજકારણ બાજુએ રાખવાનું હતું તેમજ સરકારી ટીકાથી દૂર રહેવાનું હતું.

સારી વાત છે. મારી દ્રષ્ટિએ આ બંને ભાઈઓના જીવન બહુ પવિત્ર છે. તેમાં શ્રી અબ્દુલ ગફાર ખાન તો ફકીર જ લાગે છે. જેલમાંથી તેમના કાગળો આવે છે તેમાં પણ એ જ ધ્વનિ જોવામાં આવે છે. દિવસે દિવસે તેમની ત્યાગ વૃત્તિ વધતી જાય છે. દિવસે દિવસે તેમના હૃદયમાં ઈશ્વરનું રટણ વધારે તીવ્રપણે ચાલતું જાય છે. ગુજરાતી વાંચનારું કોઈ પણ ઘર આ પુસ્તકથી ખાલી ન રહેવું જોઈએ. આ પુસ્તક અસલ અંગ્રેજીનો છેક તરજુમો નથી, કરતા એ પુસ્તક સ્વતંત્ર રીતે લખવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તે સફળ થયેલ છે એમ બંને ભાષા જાણનારા સહેજે જોઈ શકે તેમ છે. આમાં કેટલુંક નવું પણ આવી શક્યું છે. મોહનદાસ કરમચંદ ગાંધી. જમનાલાલ બજાજને પત્ર, January 14, 1935. ચિરંજીવી જમનાલાલ. તમે નહીં આવી શકો એ સમજો. ડાક્ટર ન રજા આપે ત્યાં લગી ત્યાં જ સારું છે. બહુ ઉપાધિ નહીં વહોરતા. રામદાસને મણિભવનમાં રાખવાની મણિલાલની ઈચ્છા મળી છે એમ રામદાસને લાગ્યું છે, એટલે ત્યાંથી તે નીકળે એ બરોબર જ છે. હવે એ મોખી કોટડી લઈ રહેવા ઈચ્છે છે. એનું ભાડું ₹25 લગી બેસે તે માગે છે. મને લાગે છે કે એ તેને લેવા દેવું બધું અયોગ્ય તો ગણાય, પણ રામદાસનો રોગ જ એવો છે કે તેના કેસમાં અયોગ્ય યોગ્ય જણાય છે. આના બાપનો મોહ ક્યાં લગી મને આનો દોરતો હશે એ કહેવાય નહીં. રામદાસની આ માગણીમાં તમને દોષ લાગે તો તે પ્રમાણે તેને કહેવાનો તમે અધિકાર વર્ષો પહેલા મેળવી ચૂક્યા છો. જેમ ઠીક જણાય તેમ કરજો. સ્વરૂપ રાણીનું સમજો. સ્વરૂપ તાર મોકલ્યા કરે છે. મારે અહીં 25મી લગી તો રહેવું જ છે. 28મીએ અહીંથી રવાના થવાની છેલ્લી તારીખ છે જ. રાજાજી કાલે લક્ષ્મીને લઈને આવે છે. જયપ્રકાશને મળો છો કે? બાપુના આશીર્વાદ. મોહનદાસ ગાંધીને પત્ર, January 14, 1935. ચિરંજીવી નારણદાસ, તમારા 3 કાગળ મળ્યા છે. પહેલાનો ઉત્તર તો મહાદેવને દેવાનું કહ્યું હતું. ફરવાનું સમજો. તેમને શાંતિ મળે એટલે બસ છે. પગને નસ્તર મુકાયું એ ઠીક થયું. આ ઉપચાર બાબતે જે ખર્ચ થાય એનો આંકડો નોખો મને મોકલજો. આશ્રમમાં જે તમારી પાસે હોય તેમાંથી ચૂકવજો. માસિક રૂપિયા તો બહેચરલાલ આપે જ છે ને? મને કંઈ એવું સ્મરણ છે. તપાસીને લખજો. ફરમાં શાંતિ રાખે છે કે? મનુ સેવામાં જાય છે. ફૂલી ત્યાં જ છે. એ પોતાનો ધર્મ પાળે છે. માંદગીનો સીધો અર્થ કરીએ તો તે માંદગી ચાલે. ડાક્ટર જાધવરાય કોણ છે? બાપુના આશીર્વાદ. હીરાલાલ શર્માને પત્ર, January 14, 1935. ચિરંજીવ શર્મા, તમારા કાગળની રાહ અમે બંને જોઈ રહ્યા હતા. વખતસર આવ્યો. નવું ઘર ભલે લીધું, ખર્ચનો હિસાબ જોયો. ટપાલનો ખર્ચ તદ્દન બરાબર છે. કોઈને જવાબ લખવાની જરૂર નથી. હરિજનમાની નોટિસ ઘણા છાપામાં આવી છે. કોઈ કોઈ મને એ વિશે પત્ર પણ લખે છે. મારું અહીંથી જવાનું ક્યારે થશે કંઈ કહી શકતો નથી. પણ 20મી પછી 3 દિવસનો પ્રવાસ ગામડાનો છે. ત્યાર પછી વર્ધા ભાગી જવાનું છે. નવા મકાનનું ભાડું શું થશે? કંઈ લીઝમાં લીધું છે? તમે અહીં આવ્યા પછી વધારે સમજ પડશે. દ્રૌપદી અને બાળકો આવશે ને? રામદાસ મુંબઈ છે. ₹200 ગીરોમાં લીધા એનો અર્થ હું નથી સમજી શક્યો. કોઈએ કોઈનું ઘર શા માટે ગીરો આપ્યું? બાપુના આશીર્વાદ. એસ અંબુજમ્માલને પત્ર, January 15, 1935. ચિરંજીવી અંબુજમ, બધું ખૂબ સારી રીતે પતી ગયું જાણી આનંદ થયો. મારી પાસે સારા મધની 3 બાટલી અને બદામ છે. હમણાં હું એ ખાતો નથી. હવે મારે ખાઈ જવું જોઈએ. તું જયારે આવી શકે ત્યારે આવજે. હવે કોઈ આવે ત્યારે જાનમાલ પાસે હતો તેવો કુકર મને મોકલજે. તને એના પૈસા લેવા જોઈએ, કારણ એ ખુશેદ બહેન માટે છે. લગ્ન પછી મને પિતાજીનો એક સુંદર પત્ર મળ્યો હતો. હું આશા રાખું છું કે તેઓ પાછા કોળાઈ ગયા હશે. તને તેમને જવા સમજાવવા જોઈએ. તું જાતે એમની સાથે જા. પ્યાર. બાપુ. ગંગાબહેન વૈદ્યને પત્ર, January 15, 1935. ચિરંજીવી ગંગાબહેન, આ હાથમાં બનેલા કાગળ છે એટલે મોંઘા તો ખરા જ,

0: પછી જોઈ વિચારીને વાપરું છું. એ વાપરવા માંડ્યો ત્યારથી અડધો વપરાશ ઘટ્યો છે, જેમ ખાદીનો વપરાશ 10 ગણો ઘટ્યો છે. કદાચ તેથી ઓછું. ગામઠી હંમેશા સોંઘું જ છે. લખું છું બરું વડે. તમારી નજર ઝીણી છે. આસપાસનું બધું ઝીણવટથી તપાસજો. ખાવાનું પહેરવાનું બધું બને ત્યાં લગી ગામઠી જ હોય. ઘાસ પાન રાંધ્યા વિના ખાતા શીખજો. દૂધ ઉકાળ્યા વિના, આટો ચાળ્યા વિના, ચોખા છળ્યા વિના. આટલું પણ શીખો ને ગામડિયાને શીખવી દો તો કરોડો બચી જાય. બાપુના આશીર્વાદ. વસુમતીબહેન પંડિતને પત્ર, દિલ્હી, January 16, 1935. જીવી વસુમતી. તારો કાગળ મળ્યો. જવાબ આજે સવારના પહેલ વહેલો એટલે 3:15 તને લખવા બેઠો છું. તારી જ ઈચ્છા ચંદુભાઈને આપવાની થતી હોય તો તું સુખેથી આપ. પરોપકાર વૃત્તિ રોકવાનો મને કશો અધિકાર નથી. જે પૈસા આપે તે પાછા વળવાની આશા છોડીને આપજે. ન મળવામાં વાંક કોઈનો નહીં હોય. વેપાર ચીજ જ એવી છે, સરખાર પડવા માંડે ત્યારે પાછા સરખા જ પડે ને અવળા પડવા માંડે ત્યારે અવળા જ પડતા જણાય. બાકી ખરેખર સવળા કયા ને અવળા કયા તે આપણે શું જાણીએ? એટલે તારો અંતરાત્મા કહે તેમ અવશ્ય કરજે. આપવાની વૃત્તિ હંમેશા સેવવા યોગ્ય છે. આપણું માની બેસીએ છીએ તે આપણું ક્યાં હોય છે? મારા પત્રની કે બીજી છાપાની વાતો ન માનવી. મહાત્માઓની ફોડકીઓ મોટા ગુમડાનું રૂપ ધારણ કરે છે, એટલે મહાત્માઓના ફોડા વગેરેનો ખ્યાલ સરખોય ન કરીએ. હું જેવો વર્ધામાં હતો તેવું છું. એક સડી ગયેલો દાંત અહીં મૂકી જઈશ, કદાચ તે પણ સાથે આવે. અહીંથી 25મીએ કદાચ નીકળીશ. બાપુના આશીર્વાદ.
1: આપ સાંભળી રહ્યા હતા ગાંધી વંદના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 દિલ્હી કેન્દ્રથી સાંભળશું સંસ્કૃતના સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ પૂર્વે 12,908 ઉદ્યોગકારોને 1432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશથી શહેરના 100થી વધુ સ્થળોએ 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. અને અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0 પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં યોજાનારી મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1432.41 કરોડ રૂપિયાની સહાય ચૂકવી. વાયબ્રન્ટ ગુજરાતની આ ચોથી રીજનલ સમિટ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઔદ્યોગિક નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધી રહ્યું છે. રાજ્યમાં નવીનતમ ઉદ્યોગો આવી રહ્યા છે. રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ગઈકાલે સમાપન થયું. આ 3 દિવસ દરમિયાન રાજ્યભરમાંથી 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. રાજ્યભરમાંથી દાતાઓ દ્વારા રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ 28.97 કરોડથી વધુનું દાન મળ્યું. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 999 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મહોત્સવના 3જા દિવસે ભાવનગરમાં એકે મોરળિયા હાઈસ્કૂલ ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કર્યું. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલીમાં કોલેડા ખાતે 1 કરોડથી વધુના ખર્ચે સરકારી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ કરાયું. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાને રણશાળા તરીકે ફાળવાયેલી 20 બસો પૈકી 6 બસ આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું. તો પાટણમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો. છોટાઉદેપુરના શ્રીથોલમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેમને શાળામાં પ્રવેશ અપાયો. 26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપ્યો છે. રાજ્યમાં નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા 5 વર્ષની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ કડકાઈથી અમલી બનાવી છે.
1: 26 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ આપણે મનાવીએ. એનો મેઇન હેતુ છે કે આ લોકોને સેન્સિટાઇઝ કરવાનું, લોકો ડ્રગનું સેવન ના કરે. ગુજરાત પોલીસે પણ આને એક વોર ફૂટિંગ તરીકે લીધા છે. આપણે ઝીરો ટોલરન્સ જે નીતિ છે આપણે ડ્રગ વિરુદ્ધ અપનાવી છે. છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડથી વધુનું ડ્રગ આપણે પકડ્યું છે. નશાના કારોબારમાં જે 5 વર્ષમાં 3700થી વધુ ગુનો નોંધીને 12,000થી વધારે આરોપીઓને
0: ઉલ્લેખનીય છે કે માદક દ્રવ્યોના નેટવર્કે ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા ડ્રગ રિવોર્ડ પોલિસી અમલી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ દ્વારા આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે એક સાયક્લોથોનનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદના સુભાષ બ્રિજનું પુનઃનિર્માણ આધુનિક ધોરણો અને આગામી 100 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. એએમસીના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યાએ જણાવ્યું કે આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને બ્રિજ નિષ્ણાંતોના અભિપ્રાય બાદ બ્રિજના પિયરને સંપૂર્ણપણે બદલવાનો નિર્ણય લેવાયો છે.

0: ટાઈમ પ્રમાણે જો આ કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો 100 વર્ષ સુધીની લાઈફ પ્રમાણે ફ્રીજ ડિઝાઇન કરી શકાય, લાંબા ગાળાનું આયોજન થાય, અનડ્યુરેટેડ કેરેજમાં થાય, જેથી કરીને અકસ્માતની પણ સંભાવના નકારી શકાય, એ પ્રમાણે આ નવી ડિઝાઇન બનાવવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાટીલે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠક દરમિયાન હોસ્પિટલની આરોગ્ય વિષયક સુવિધાઓને વધુ સુદૃઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. આ વિશેષ ઝુંબેશ મનપા, પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાઈ હતી. રેસ્ક્યુ કરાયેલા 84 પુરૂષો અને 66 મહિલાઓને ભિક્ષુ ગૃહમાં, જ્યારે 94 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 22 બાળકોનો શાળા પ્રવેશ પણ કરાવાયો હતો. રાજકોટ જિલ્લા બાળ શ્રમિક ટાસ્ક ફોર્સે જેતપુર તાલુકાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં દરોડા પાડી 24 બાળ શ્રમિક અને 3 તરુણ શ્રમિકને શ્રમ કાર્યમાંથી મુક્ત કરાવ્યા. બાળ મજૂરી કરાવતા 3 એકમના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ફિલ્મ હસ્તીઓના કાર્યક્રમમાં ખોટા વચન આપી 1 વ્યક્તિ સાથે 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે અરિજીતસિંહ અને નોરા ફતેહીના કાર્યક્રમના ખોટા વચન પર સુરતના રહીશ પાસેથી 1,41,00,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું.
1: અરિજીતસિંહ લાઈવ કોન્સર્ટ કરાને કે નામ પે 1,41,00,000 રૂપે જીતની રકમ કા જાસા દિયા ઓર અલગ અલગ સમય પે અલગ અલગ બેંક એકાઉન્ટ મેં રકમ ઉસકે દ્વારા જમા કરાઈ ગઈ. પુલિસ કો ફરિયાદ મિલને પે પૂરી ઘટના કી જાંચ ભી હુઈ. નોરા ફતેહી ઓર કપિલ શર્મા કા લાઈવ કોન્સર્ટ કરાને કી ભી બાત ફરિયાદી કો કી ગઈ થી. કિસી ભી સેલિબ્રિટી કા આરોપી કે સાથ કોઈ પ્રોફેશનલ રિલેશન નહીં થા, જિસકે તહેત આરોપી કી મુંબઈ અંધેરી સે ધરપકડ કી ગઈ હૈ ઓર ઉસકી ઇન્ટ્રોગેશન ઓર પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અભી ચાલુ.
0: આજે રાજ્યભરમાં મહોરમની ઉજવણી કરાશે. મહોરમ નિમિત્તે તાજિયાનું જુલુસ નીકળશે. અમદાવાદમાં પણ જુમ્માની નમાજ બાદ સાંજે 4 વાગે જમાલપુરથી શરૂ થનારા જુલુસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 93 મોટા તાજિયા

0: રખાશે, જેમાં આ વર્ષે 30 નવા તાજિયા ખાસ આકર્ષણ બનશે. જુલુસ પૂર્ણ થયા બાદ ખાનપુર રિવરફ્રન્ટ પાસે બનાવાયેલા વિશેષ કુંડમાં માનતાના 4,000થી વધુ તાજિયાને પરંપરાગત રીતે ઠંડા કરાશે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
1: જુલાઈ તક ઇસપે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ. ગુજરાત રિજિયન ઓફ સૌરાષ્ટ્ર પર ગુરુ રિજિયન કે લિયે ઓર જો અધિકતમ તાપમાન હૈ ઇસમે કોઈ બડા બદલાવ નહીં હૈ. ઉત્તર ગુજરાત ઓર દક્ષિણ ગુજરાત કે જો તટીય ક્ષેત્ર હૈ ઇસમે દક્ષિણ પશ્ચિમ સે પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ રહેના હૈ. ઓર સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ સ્ટ્રોંગ વિન્ડ રહેગા, જો સ્પીડ રહેગા 15 થી 20 નોટ, ગસ્ટિંગ ટુ 25 નોટ હોને કા ભી સંભાવના રહેગા. ઇસમે આઇસોલેટેડ રેન ઓર થંડરસ્ટ્રોમ કા ભી સંભાવના હૈ.
0: દરમિયાન આગામી 3 થી 4 દિવસમાં ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધશે. ગઈકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. મહીસાગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વીજ પુરવઠો ઠપ થયો. બોટાદના બરવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધા એવીસી કપ 2026માં ભારતે ઓસ્ટ્રેલિયાને સીધા સેટમાં 3-0થી પરાજય આપ્યો. મેચના પહેલા 2 સેટમાં ભારતે સરસાઈ મેળવી લીધી અને રોમાંચક 3જા સેટમાં ઓસ્ટ્રેલિયાએ જોરદાર પડકાર આપ્યો. તેમ છતાં ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરી 30-28 થી સેટ જીતી લીધો. આ સાથે ભારતીય ટીમ પુલ એ માં 15 પોઈન્ટ સાથે અપરાજિત રહી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે 12,908 ઉદ્યોગકારોને 432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભક્ષક મુક્ત બનાવવાના ઉદ્દેશથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. અને અમદાવાદમાં ચાલી રહેલા એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી પરાજય આપ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ ધીરજ કૌરનું સ્વર.

અને અંતિમ ભક્તિરેખા સાથે જ આજનો વંદના કાર્યક્રમ અહીંથી સંપન્ન કરે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સામાયે પ્રાસંગિક સંપાદન અને પઠન અશરફ મથવાણી.

આશીર્વાદનો દિવસ કહેવામાં આવે છે. આજના દિવસે ઘણા સ્થળોએ જુલુસો ધાર્મિક વક્તવ્યો યોજાય છે અને લોકો ઇમામ હુસેનની મહાન શહીદીને યાદ કરે છે. પરંતુ મોહરમનો મહિનો શરૂ થતા જ ઇમામ હુસેનની યાદમાં ઠેકઠેકાણે ધાર્મિક મજલિસો અને મહેફિલોનું આયોજન શરૂ થઈ જાય છે. કરબલાના ભૂખ્યા તરસ્યા શહીદોના ઇસાલે સવાબ માટે શરબત અને નિયાઝ તકસીમ કરવામાં આવે છે. તો વળી ઇમામ હુસેનના કેટલાક ચાહકો રોજા રાખે છે. ખાસ કરીને 9મી અને 10મી મોહરમનો રોજો અથવા 10મી અને 11મી મોહરમનો રોજો રાખવામાં આવે છે. સચ્ચાઈ અને માનવતા માટે લડતા લડતા શહીદ થયેલાઓને આ રીતે હિન્દુ મુસ્લિમ બિરાદરો શાંતિ, એકતા અને ભાઈચારાથી યાદ કરે છે. હઝરત ઇમામ હુસેન રઝિયલ્લાહુ તઆલા અન્હુ એ ઇસ્લામના અંતિમ અને મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દોહિત્ર હતા. હઝરત ઇમામ હુસેને અન્યાય અને આતંકવાદની વિરુદ્ધ ઇન્સાનિયત અને ન્યાયના અવાજને ખુમારી અને બહાદુરીની સાથે બુલંદ કર્યો હતો. હઝરત ઇમામ હુસેને તે સમયના અત્યાચારી શાસક યઝીદને લલકાર્યો હતો.

ઇમાન વાળી સામે ઇમાન હશે ને અવાજ ઉઠાવ્યો હતો. જેના હૃદયમાં ઇમાન હોય છે તે મોટા હૃદય વાળો અને મહાન વ્યક્તિ હોય છે. મોટા હૃદય વાળા અને સચ્ચાઈ પર હતા તે ઇમામ હુસેન અને ષડયંત્ર તેમજ શૈતાનિયત એટલે યઝીદ. ઇમામ હુસેન એટલે માનસાઈનું નૂર, યઝીદ એટલે મનહૂસ અને ક્રૂર, યઝીદ એટલે આતંક અને અંધારું, ઇમામ હુસેન એટલે અજવાળાનો ફુવારો. એક વાક્યમાં કહીએ તો યઝીદ રૂપી આતંકવાદી અંધારાની સામે લડતા અજવાળાની શહીદીનું નામ છે ઇમામ હુસેન. હઝરત ઇમામ હુસેન પોતાના પરિવાર અને થોડાક સાથીઓ સાથે કરબલાનું મેદાન, જે અરબનો રેતવાળો વિસ્તાર છે અને નહેરી ફરાદના કિનારે છે, ત્યાં 3 દિવસના ભૂખ્યા, તરસ્યા અને અન્યાયની વિરુદ્ધ લડતા લડતા શહીદ થઈ ગયા હતા. પરંતુ સુવિધાઓની લાલચ અપનારા અન્યાય યઝીદનું આધિપત્ય સ્વીકાર્યું નહીં. તેમણે સચ્ચાઈના માર્ગમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. પોતાની આંખ સામે યુવાન દીકરા, યુવાન ભાઈ, માસૂમ પુત્ર, 6 માસના માસૂમ અલી અસ્કર, ફૂલ જેવા ભણેજ ઓન અને મોહમ્મદને શહીદ થતા જોયા. પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હઝરત ઇમામ હુસેન પ્રત્યે અથાગ પ્રેમ અને વહાલ હતું. ત્યાં સુધી કે ઇમામ હુસેન નાના હતા

0: ઇસ્લામમાં કુરબાનીનું અનેરું મહત્વ છે. કુરબાનીના આ મહત્વને ફક્ત કેટલીક ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત ન રાખવું જોઈએ, પરંતુ તેનો અમલ પારિવારિક જીવન, સામાજિક જીવન વગેરે જીવનમાં ઉતારવામાં આવે તો સમાજમાં અનેક પ્રશ્નો હલ થઈ જાય. પરિવારના ભાઈ બહેનો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે, એકબીજા માટે સમય ફાળવે, માવિત્ર પોતાના સંતાનોની કાળજી લે, પડોશ પડોશના રહેનારાઓ સાથે પ્રેમથી વર્તવું, કામકાજના સ્થળ પર પોતાના સહકર્મચારીઓ સાથે આદર અને ચુંબળભર્યો વ્યવહાર કરવો, નિયમિત રહેવું વગેરે ભલે આ નાનકડા કાર્યો લાગતા હોય અને તેમાં કોઈ મોટી કુરબાની આપવી પડતી નથી, છતાં આવા કાર્યો થકી મનમાંથી સ્વાર્થ ભાવના ઓછી થતી જાય છે અને વ્યક્તિ નૈતિકતા તરફ વળે છે. આમ અહમની કુરબાની આપી સમાજ અને માનવતા માટે સચ્ચાઈથી કાર્ય કરવું એ જ આજના દિવસમાંથી પ્રેરણા મળે છે.
1: સંપાદન અને પઠન કરી રહ્યા હતા અશરફ મથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે. નિપુણ ભારત સ્વપ્ન, વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવનું ગઈકાલે સમાપન થયું. આ 3 દિવસ દરમિયાન રાજ્યભરમાંથી 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાયું. રાજ્યભરમાંથી દાતાઓ દ્વારા રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ 28.57 કરોડથી વધુ મેદાન મળી. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 999 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરમિયાન કચ્છમાં 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીથી લઈને ધોરણ 9 અને 11 ના 65,291 બાળકને પ્રવેશ અપાયો હતો. અંતિમ દિને રાજ્યમંત્રી તિકમભાઈ છાંગા અને નખત્રાણા તાલુકાની વિવિધ શાળામાં બાળકોને પ્રવેશ અપાયો હતો. આ 3 દિવસ દરમિયાન સાંસદ અને ધારાસભ્યોએ પણ બાળકોને શૈક્ષણિક પ્રોજેક્ટનું વિતરણ કરી બાળકોને પ્રવેશ કરાયો હતો. દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત જીએસડીએમના એડિશનલ સીઈઓ અને આઈએએસ અધિકારી ધવલ પંડ્યાએ 23, 24 અને 25 જૂન દરમિયાન મુંદ્રા તાલુકાના ટુંડા, મોટા, ખાંડાગ્રા, મોટી ખાખર, નવીનાળ, કુંદરોળી, પત્રી અને લાખાપર સહિતના કુલ 9 ગામની 18 શાળાઓમાં 531 છાત્રોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી તિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ શાળા યોજાઈ હતી. રાજ્યમંત્રીએ જણાવ્યું કે ધૂળમાંથી ધન પેદા કરનાર ખેડૂતો રાષ્ટ્ર ઉત્થાન માટે પ્રાકૃતિક ખેતી અપનાવે તે આજની જરૂરિયાત છે. તેમણે જણાવ્યું કે દેશના દરેક નાગરિક સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવે તે માટે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી તથા રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું છે. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ લાભી અધિકૃત પરિવહન સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 24 કલાકમાં કરવા અને અબડાસા વિસ્તારમાં કરવામાં આવેલી 2 અલગ અલગ કાર્યવાહીમાં કુલ રૂપિયા 3.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી રાખવામાં આવશે. આજે મુસ્લિમો મહોરમનું પર્વ ગંભીરતાપૂર્વક મનાવી રહ્યા છે. મહોરમ માસની 10મી તિથિ મહોરમ મનાવાય છે. અરબસ્તાનના કરબલાના રામ મેદાનમાં હઝરત મોહમ્મદ પૈગંબરના પવિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેના મૌતો સાથીઓએ શહાદત પહોંચી લીધી. તેની સ્મૃતિ આ પર્વ મનાવાય છે. ઠેર તાજિયા કાઢવામાં આવે છે. મોડેથી તેને ઠંડા કરવામાં આવે છે. કચ્છમાં ભુજ, અંજાર, માંડવી, મુંદ્રા સહિત શહેરો અને ગામોમાં તાજિયા નીકળશે, જેને જોવા મેદની ઉમટી પડશે. તાજિયા શાંતિથી પસાર થાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કચ્છમાં પર્વ વર્ષોથી કોમી એકલાસથી મનાવાય છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચની શ્રેણીનો આજથી આરંભ થાય છે. આજની પ્રથમ T20 મેચ ફાસ્ટ સિવિલ સર્વિસીસ ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટારમેન્ટ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગે શરૂ થશે. ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશની ટીમને 5 વિકેટે હરાવી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપના ગ્રુપ બેમાં બીજા નંબરનું સ્થાન જાળવી રાખ્યું છે. મેન્ચેસ્ટર ખાતે રમાયેલી મેચમાં બાંગ્લાદેશની ટીમે 8 વિકેટ ગુમાવી 136 રન કર્યા હતા. ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવી 139 રન કરી જીત હાંસલ કરી હતી. સફળી વર્માએ સૌથી વધુ 53 રન કર્યા હતા. જ્યારે રાધા યાદવે બાંગ્લાદેશની ટીમની 3 વિકેટ, જ્યારે શ્રીચરણીએ 2 વિકેટ ઝડપી હતી. આગામી 7 દિવસ કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ વિસ્તારમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન સાથે 25-30 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. ગઈકાલે ગુરુવારના નખત્રાણા તાલુકાના જીયાપર કોરભાઈ આસપાસના ગામોમાં વરસાદી પાણી ભરાતા ગામની શેરીના માર્ગોમાં પાણી વહી નીકળ્યા હતા. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો 2026 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા આ અરજીઓ 10 જુલાઈ સુધી ભરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પુરસ્કારો દર વર્ષે શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય, નવીનતા અને સમર્પણ દર્શાવનારા શિક્ષકોને આપવામાં આવે છે. તેનો હેતુ શિક્ષકોના યોગદાનને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: મજ ભૂતકાળો ઉજ્જવળ ભવિષ્ય અને પણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ નિપુણ બાળક નિપુણ ભારત વાંચન લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું નિપુણ
1: નમસ્કાર આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સેશન્સની મુલાકાતે. ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત તુર્કી વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. નીટ યુજી પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધો અરજી કરી શકાશે. સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો. નવા પાસપોર્ટ માટે 2500 જ્યારે તત્કાળ માટે 6000 ખર્ચ થશે. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 29 તારીખ સુધી સેશન્સની રાજ્ય મુલાકાત લેશે અને સેશન્સના રાષ્ટ્રીય દિવસના 16 જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. સાંભળીએ એક અહેવાલ.
2: प्रधानमंत्री मोदी की ये सेशल्स की दूसरी यात्रा होगी. इससे पहले उन्होंने वर्ष 2015 में सेशल्स का दौरा किया था. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय सशस्त्र बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे. यात्रा के दौरान प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हार्मेनी के साथ द्विपक्षीय वार्ता करेंगे. दोनों नेता आपसी सहयोग के विभिन्न क्षेत्रों की समीक्षा करेंगे और क्षेत्रीय तथा अंतर्राष्ट्रीय मुद्दों पर भी विचार विमर्श करेंगे. भारत और सेशल्स के बीच ऐतिहासिक सांस्कृतिक और जन जन के मजबूत संबंध है. हिंद महासागर क्षेत्र में सेशल्स भारत का एक महत्वपूर्ण समुद्री पड़ोसी देश है. ये यात्रा दोनों देशों के बीच मित्रता को और मजबूत करने तथा व्यापार सुरक्षा विकास और अन्य क्षेत्रों में सहयोग बढ़ाने की दिशा में महत्वपूर्ण मानी जा रही है. विश्व दर्पण के लिए समाचार कक्ष से आनंद पाठक.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નશાબંધી નિર્મૂલન એટલે કે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 10મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. નશાબંધી નિર્મૂલન કેન્દ્ર દ્વારા આયોજિત આ બેઠકમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને ડ્રગ્સ કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. દેશભરમાં માદક પદાર્થોના હેરફેર અને તેના દુરુપયોગ સામે લડવાના પ્રયાસોની સમીક્ષા કરાશે અને તેને રોકવા માટે મજબૂત પગલાઓ અંગે ચર્ચા કરાશે. ટેકઉત્રમ દવાઓ, ડાર્કનેટ, સક્ષમ ટ્રાફિકિંગ જેવા ઉભરતા પડકારોનો સામનો કરવા માટેની વ્યૂહરચના અને રૂપરેખા પણ આપશે. ગૃહમંત્રી એનસીડી વાર્ષિક અહેવાલ 2025 પ્રકાશિત કરશે અને જમ્મુ અને ગુવાહાટીમાં નવા બનેલા એનસીડી ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર વૈશ્વિક

0: is an affair and equitable manner.
1: लंदन में इंडिया ग्लोबल फोरम IGF यूके इंडिया सप्ताह में संबोधता श्री गोयले कहूं कि यूनाइटेड किंगडम साथ मुक्त व्यापार करार FTA ए भारत द्वारा अत्यार सुधी सौथी व्यापक करार छे।
2: भारत ब्रिटेन मुक्त व्यापार समझौता हमारे उद्योगों को नई दिशा दे रहा है। दोनों देशों के उद्योग वैश्विक मूल्य श्रृंखलाओं में साथ काम करेंगे। ये समझौता दोनों अर्थव्यवस्थाओं को मजबूती प्रदान करेगा। भारत और ब्रिटेन मिलकर वैश्विक स्तर पर नई संभावनाएं पैदा करेंगे।
1: મંત્રી શ્રી ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર CETA ના અમલીકરણ માટે બંને દેશોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 3 દિવસની મુલાકાતે યુકે પહોંચ્યા હતા, જે 15 જુલાઈથી અમલમાં આવશે। નેસ્ટર ટેસ્ટિંગ એજન્સી NTA નેટ UG 2026ના ઉમેદવારોને પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધો અરજી કરી શકશે તેમ જણાવ્યું છે। આ મહિનાની 21 જૂનના રોજ લેવાયેલી આ પરીક્ષાની જવાબ પોથીઓની પુનઃ ચકાસણી માટે પ્રતિ પ્રશ્ન 200 રૂપિયા ફી ચૂકવીને ઉમેદવાર વાંધો ઉઠાવી શકે છે। જો પડકાર સ્વીકારવામાં આવે તો ફી પરત કરવામાં આવશે। પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર NEET વેબસાઇટ પર ઉપલબ્ધ છે। સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો છે, જેમાં 36 પાનનો નવો પાસપોર્ટ અથવા પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે હવે 2,500 રૂપિયા ખર્ચ થશે। સાંભળી એક અહેવાલ। की नई शुल्क संरचना के अंतर्गत तत्काल श्रेणी में 36 पृष्ठों वाले नए पासपोर्ट या पासपोर्ट को फिर से जारी करने की लागत 5,000 रूपए होगी। 60 पृष्ठों वाले साधारण पासपोर्ट या पासपोर्ट को फिर से जारी करने की लागत 3,500 रूपए होगी और तत्काल श्रेणी के पासपोर्ट के लिए ये लागत 6,000 रूपए होगी। वर्तमान में 36 पृष्ठों वाले पासपोर्ट की लागत 1,500 रूपए और 60 पृष्ठों वाले पासपोर्ट की लागत 2,000 रूपए है। खोए या क्षतिग्रस्त 36 पृष्ठों वाले पासपोर्ट के बदले में नया सामान्य पासपोर्ट जारी कराने के लिए 5,000 रूपए का शुल्क देना होगा। वहीं खोए या क्षतिग्रस्त 60 पृष्ठों वाले पासपोर्ट के बदले में नया सामान्य पासपोर्ट जारी करने के लिए 6,000 रूपए का शुल्क लिया जाएगा। सुपर्णा की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा।
3: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। વેનેઝુએલાના નેશનલ એસેમ્બલીના પ્રમુખ જોર્જ રોડ્રિગ્સે જાહેરાત કરી છે કે 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 188 થઈ ગયો છે। 1,520 અન્ય ઘાયલ થયા છે અને 200 હજુ પણ ફસાયેલા છે। શ્રી રોડ્રિગ્સે જણાવ્યું છે કે રાજધાની કારાકાસથી લગભગ 160 કિલોમીટર પશ્ચિમમાં આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપો પછી ઓછામાં ઓછા 2,927 પરિવારો પોતાના ઘર ગુમાવ્યા છે। અયોધ્યામાં રામ મંદિર દાન વિસંગતતા કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે કાર્યવાહી કરી છે અને 3 લોકોની ધરપકડ કરી છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની ફરિયાદ ઉપર અયોધ્યા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે। ત્યારબાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT ને આ તપાસ સોંપવામાં આવી હતી। SIT ના તપાસ રિપોર્ટ રજૂ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે। ફિફા વર્લ્ડ કપમાં નિકોલસ પેપના 2 ગોલથી આઇવરી કોસ્ટ ફિલેડેલ્ફિયામાં ગ્રુપ ઈ મેચમાં કુરાકારોને 2-0 હરાવીને પહેલીવાર વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે। જાપાન અને સ્વીડને પણ આજે સવારે ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફનો મુકાબલામાં 1-1થી ડ્રો રમીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે। અન્ય એક મેચમાં ઇક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું છે। ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ગઈરાત્રે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ગ્રુપ એના મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું। પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ 136 રન બનાવ્યા। ભારત તરફથી રાધા યાદવે 3 જ્યારે શ્રી ચાણીએ 2 વિકેટ લીધી। જવાબમાં ભારતે 16.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યને સરળતાથી પાર કરી લીધું। ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ। આજના મોટા

0: પારોએ વેનેઝુએલામાં આવેલા ભૂકંપના સમાચારને મુખ્ય શીર્ષકમાં લીધા છે. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે પૃથ્વીએ પડખું ફેરવતા વેનેઝુએલામાં પ્રચંડ ધરતીકંપ. દિવ્યભાસ્કર લખે છે વેનેઝુએલામાં 125 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, 188 લોકોના મોત, 39,000 લાપતા. સંદેશની હેડલાઇન છે વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ, 10,000થી વધુના મોતની આશંકા. સ્થાનિક પાને ગુજરાત સમાચાર લખે છે લખનૌ સ્ટેશન પર વિદ્યુતીકરણની કામગીરીને કારણે ગુજરાતના મુખ્ય શહેરોને જોડતી 11 ટ્રેન પર અસર. અમદાવાદ એરપોર્ટ પર ટેક્સિંગમાં ગંભીર ભૂલ, 300 મુસાફરો ભરેલી ફ્લાઇટો ટકરાતા બચી ગઈ. આ સમાચારને સંદેશે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે.
1: પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે. ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત હેઠળ વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. નેટ યુજી પુનઃપરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધો અરજી કરી શકાશે. સરકારે પાસપોર્ટની ફીમાં વધારો કર્યો. નવા પાસપોર્ટ માટે 2500, જ્યારે તત્કાળ માટે 6,000 ખર્ચ થશે. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 એ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે 8:30 અને 9:30 આપ સાંભળશો સમાચાર હેડલાઇન્સ. સવારે 8:32 કાર્યક્રમ હલો કરિમગઢ, જેમાં કચ્છી સાહિત્યકાર કોકિલાબેન ગડાસ કોકી સાથે વાતચીત. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. 8:45 ગુજરાતી સુગમ ગીતોનો કાર્યક્રમ ગીત સુધા. બરાબર 9 કલાકે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT. 9:32 સંતવાણી કાર્યક્રમમાં આજે આપ સાંભળશો નારાયણ સ્વામીનો સ્વર. બરાબર 10 કલાકે સિંધી કાર્યક્રમ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:45 લોક સંગીત. ત્યારબાદ બરાબર 11 વાગ્યાથી તમામ કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે, જેમાં બપોરે 12:02 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો આપ સાંભળશો. બાર 30 મિનિટે બહેન માટેનો કાર્યક્રમ સહ્ય. 1:10 સુગમ સંગીત. 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગેર ફિલ્મી ગુજરાતી સંગીત. સાંજે બીજી સભાના આરંભે 5:10 અને 7:05 સમાચાર હેડલાઇન્સ અપાશે. 6:30 યુવાન શ્રોતાઓ માટેનો કાર્યક્રમ યુવવાણી. 7:20 ગ્રામ્ય વિસ્તારના ભાઈ બહેનો માટેનો કાર્યક્રમ ગામની ચોરો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. બરાબર 8 કલાકે વિવિધ ભારતી રિલે થશે. 9:15 આકાશવાણી અમદાવાદ વડોદરાના કાર્યક્રમો રિલે કરીશું અને ત્યારબાદ બરાબર 10 કલાકે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી રિલે કરીશું. 11:10 બીજી સભાનું સમાપન. આ હતી રૂપરેખા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની.

આપણે જોઈએ સ્થાનિક હવામાન. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ ઉષ્ણતામાન 26 ડિગ્રી સેલ્સિયસ

0: મજબૂત પાયો ઉજ્જવળ ભવિષ્ય ને પણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ નિપુણ બાળક નિપુણ ભારત વાંચન લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું નિપુણ શાળા નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન વિકસિત ગુજરાત વિકસિત ભારત શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર
1: બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ ગુજરાતી સુગમ ગીતોનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ મુબારક નિગમનો સ્વર.

0: મજબૂતપાયો ઉજ્જવળ ભવિષ્ય નિર્ભર ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉમર પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ નિપુણ બાળક નિપુણ ભારત વાંચન લેખન અને જ્ઞાનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું નિપુણ શાળા નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન વિકસિત ગુજરાત વિકસિત ભારત શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર
1: પંકજ તો દરિયો ખેડવા જાય છે આ નંબર ધ્યાનથી ગોખી લે 1093
2: આ નંબર કોનો છે પપ્પા
1: આ નંબર છે કોસ્ટલ હેલ્પલાઇન નો દરિયામાં અજાણી બોટ સીઝન વગર માછીમારી ગેરકાયદેસર બાંધકામ અને શંકાસ્પદ વ્યક્તિની બોટ ગુનેગારો સ્મગલર કે અન્ય કોઈ હિલચાલ દેખાય તો તુરંત જ 1093 ડાયલ કરે આ નંબર 24 કલાક ચાલુ હોય છે તો ગમે ત્યારે આ નંબર પરથી મરીન પોલીસની મદદ મેળવી શકે છે સમજો બેટા આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
3: કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ રાસબિહારી દેસાઈનો સ્વર રચના છે ભગીરથ મન ભટ્ટની

અંતિમ ગીત સાથે જ આજનું ગુજરાતી સુગમ ગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં જ સંપન્ન કરીએ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી અવિસમયે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT.

आकाशवाणी प्रस्तुत चर्चा मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदी आती काल सेशल्स की मुलाकात। प्रधानमंत्री नवी दिल्ली में नेदरलैंड्स की रानी मैक्सिमा मुलाकात करी। केंद्रीय गृहमंत्री अमित शाह नसाबंदी निर्मूलन सेंटर खाते उच्च स्तरीय बैठक की अध्यक्षता करते। भारत यूके व्यापक आर्थिक વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે। નીટની પુનઃ પરીક્ષા ચકાસણી પડકારવા માટે આગામી 28મી જૂન સુધી વાંધા અરજી કરી શકાશે। સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો। નવા પાસપોર્ટ માટે 2500 જ્યારે તત્કાળ માટે 6000 ખર્ચ થશે। સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક એલપીજીના પુરવઠા પરના તમામ ક્ષેત્રીય નિયંત્રણો દૂર કર્યા। રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળામાં નામાંકન કરાયું। આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ। ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ માદક પદાર્થો ઝડપ્યા। અમદાવાદને વિક્ષેપ મુક્ત બનાવવાના ઉદ્દેશથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 240 લોકોનું રેસ્ક્યુ કરાયું। રાજ્યભરમાં આજે મોહરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે। રાજ્ય સરકાર દ્વારા ભુજ શહેર માટે લેહ ડેમમાં પાણી અનામત રાખવાની માંગને સૈદ્ધાંતિક મંજૂરી। કચ્છમાં 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીથી લઈને ધોરણ 9 અને 11 5291 બાળકને પ્રવેશ અપાયો। કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજના બિન અધિકૃત પરિવહન સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી। આગામી 6 દિવસ કચ્છ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5 અને 10 મિનિટ પાસે।

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ સંતવાણીમાં નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા કેટલાક ભજનો. સૌ પ્રથમ સાંભળીએ બ્રહ્માનંદ સ્વામીની રચના.

સાથે જ આજનો સંતવાણી કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે સિંધી કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનું કાર્યક્રમ મનોરંજન.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણવત્તા શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહી છે. વિકસિત ગુજરાતનો પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: સાંભળો દર્શકો, કરવા જાઓ ત્યારે ધ્યાન રાખજો કે આઈએમ ગોયલ ભૂલથી પણ ઓળંગે નહીં. લાલ પરી પકડવા માટે ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઈન આઈએમ ગોયલ ઓળંગશો તો તમને લાલ પરી નહીં મળે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી તમને પકડી લેશે. બુડે ચૂકે પણ આઈએમ ગોયલનું ઉલ્લંઘન કરતા રહે તમને વર્ષો સુધી તેની જેલમાં બંધી રાખવામાં આવે છે અને તારી બાપનો દેશ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખો કે જે તમારો પરિવાર તમારી નામ જોઈ રહ્યા છે. આપની સજાગતા અને તકેદારી આ બેદરદારી સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં ફસાયેલ.
1: જી આ ઘરમાં થોડા નિયમો છે, જેમ કે અહીંયા કેસની પરંપરા

ભારતીય સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં જ સંપન્ન કરી. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સામે લોક સંગીત સૌપ્રથમ સામે સમૂહ સ્વરમાં ગવાયેલી આ પ્રાચીન રચના.

0: રચના સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીંથી સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વાદરા કેન્દ્ર પરથી રિલે કરાશે.
1: ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. રાજ્યભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રગીત વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચેટર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. કૃષિ અને ખેત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ઉત્તરાખંડમાં રુદ્રપુરમાં ખેતી બચાવો અભિયાન કાર્યક્રમમાં ખેડૂતો સાથે વાતચીત કરશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના વેપાર અને ઉદ્યોગ મંત્રી પીટર કાયલ સાથે વાતચીત કરી. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આજે માય ભારત પોર્ટલ પર રાષ્ટ્રીય નશા મુક્તિ ક્વિઝ શરૂ કરશે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોર્મોઝ સમુદ્રધુનીમાં ફસાયેલા જહાજને બચાવવાના પ્રયાસો પર રોક લગાવાઈ છે. વેન્ઝુએલામાં આવેલા 7.2 અને 7.5ના તીવ્રતાના બે વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધીને 235 થયો. ભાવનગરના મોખલકા ગામમાં ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે આજે ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે બોટાદ અને મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. આઈસીસી મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0 પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરી કબીર સિંહ સરના ગીત સાથે અરિજિત સિંહનો સ્વર.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ જગજીતસિંહના સ્વરમાં ગઝલ. શબ્દો છે આંખો મેં જલ રહે હૈ ક્યું.

વિશે નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ નિપુણ ભારત નિપુણ ભારત વાંચન લેખન અને ગણનની આવશ્યક કુશળતા સાથે બાળકોના સર્વાંગી વિકાસ

0: Schwarze Tal.
1: Samuel, hallo, hallo.

0: કાર્યક્રમને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી સેસેલ્સની મુલાકાતે. પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં ગઈકાલે નેધરલેન્ડ્સના રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નશામુક્ત ભારત નિર્માણના સંકલ્પને ફરીથી મજબૂત બનાવવાનું આહવાન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સ સામેની લડાઈમાં સામેલ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી શાહે કહ્યું કે ભારતે ડ્રગ્સના દુરૂપયોગના વૈશ્વિક પડકાર સામે સૌથી મજબૂત લડાઈ લડી છે. ઉત્તર પ્રદેશ પોલીસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવેલા પ્રસાદ અને દાનની કથિત ઉચાપતના સંદર્ભમાં નોંધાયેલી પહેલી એફઆઈઆરમાં 8 નામાંકિત આરોપીઓની ધરપકડ કરી. અમેરિકામાં આયોજિત બીજા પેક્સ શિખર સિલિકા શિખર સંમેલનમાં ભારતે 34 અન્ય દેશો સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. વાવથરાદ ખાતે નશામુક્તિ અંગે જનજાગૃતિ લાવવા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોબેલ યુનિવર્સિટી સિટી કેમ્પસ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું. જૂનાગઢ જિલ્લામાં યુવા આપદા મિત્ર યોજના અંતર્ગત 7 દિવસીય આપદા વ્યવસ્થાપન તાલીમ યોજાશે. પોરબંદર મહાનગરપાલિકામાં સ્ટાફ રિવ્યુ બેઠક યોજાઈ. રાજ્યભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહોરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. ફિફા વર્લ્ડ કપમાં આઇવરી કોસ્ટે કુરાકાઓને 2-0 હરાવીને પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ક્રિકેટમાં આજે ભારત બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0 પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. માધવ રામાનુજની રચના સાંભળીએ મિતાલી સિંહના સ્વરમાં.

પણ છે ગોવિંદ આપ સાંભળી રહ્યા હતા રચનાથી રમેશ પારેખની ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારો.

0: Oh, lovely. Well done. Business load approved today. Have a hafe moto studio. Novo camera, nani lights. Sabhi sabhi nani car pe le hai. Aaj loan maangi. Na. Loan, je maate li bhi te maaj vaapu. Samay saath ye maai chupa na. Credit score bata ro. Ane bhi loan, sarata thi ne. Haan, hamaro photos le le. Samay kon.
1: Aar gya kahe che?
0: Na, ki ye samajhdari, samrit gunari.
2: Mitro, aaj ne credit kahe che? Khabar che? ખબર તો બધાને હશે જ પણ આજની તારીખ એવી છે ને કે વાંચીએ એટલે એક અલગ જ રોમાંચ છે 26/6/24 તારીખ 26 અને વર્ષ 26 બબરો અને છગડો માત્ર આ બે અંકથી જ આખી તારીખ બની ગઈ છે મિત્રો સતત આગળને આગળ વધતા રહેતા દિવસો મહિના અને વર્ષમાં ક્યારેક ક્યારેક આવા વિશિષ્ટ સંયોજન બનતા રહે છે જે સૌનું ધ્યાન ખેંચે તો આજ વિશિષ્ટ ઉમળકા સાથે વહેલી વહેલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો સૌ કાર્યક્રમમાં આપ સૌનું હર્ષભેર અને હર્ષભેર સ્વાગત અભિવાદન હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી આપ સામાન્ય કરતા કંઈક અલગ થાય કંઈક વિશિષ્ટ થાય એટલે એ તરફ બધાનું ધ્યાન તો ખેંચાય ખેંચાય ને ખેંચાય જ એ સૌ સાચું છે અને એમાં પણ વિશિષ્ટતા એવી હોય કે એનાથી કંઈક ફાયદો થવાનો હોય તો બધાને ગમે પણ અમુક પ્રવૃત્તિઓ એવી હોય છે જે વ્યક્તિને સમાજને દેશને બધાને નુકસાનકારક હોય છે જેમ કે અમુક લોકો નશીલા કે માદક દ્રવ્યો જેને આપણે ડ્રગ્સ તરીકે જાણીએ છીએ એની ગેરકાયદેસર હેરફેર સાથે સંકળાયેલા હોય છે હા લિપિ કોઈ ખોટી રીતે ફસાવી દીધા હોય એટલે તે પછી પૈસાની લાલચમાં આવીને લોકો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે આ વિશે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 26 જૂને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ એટલે કે ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે વિશ્વમાં દારૂ ચરસ ગાંજો કોકેન આવા કેટલાય નશીલા દ્રવ્યોથી માનવ જાતને અત્યંત નુકસાન થઈ રહ્યું છે નશાખોરો દવા તરીકે વપરાતા કફ સિરપને પણ નથી છોડતા આખી આખી કફ સિરપની બાટલી ગબડક આવી જાય છે અને નશાનો આનંદ મેળવે છે કેફી દ્રવ્યોના વ્યસનથી આજની યુવા પેઢી કેટલી બરબાદ થઈ રહી છે એનો ખ્યાલ તો આવા માદક પદાર્થોના વ્યસનીને મળીએ ને ત્યારે જ આવે બિલકુલ અને હવે નશીલા દ્રવ્યોનો વેપાર કરતા અસામાજિક તત્વોને ખબર જ નથી હોતી કે તેઓ દેશની ભાવિ પેઢીને એક ભયંકર ગર્તામાં ધકેલી રહ્યા છે માત્ર અંગત આર્થિક સ્વાર્થ માટે માણસ જાત અને દેશને ખોખલો બનાવી રહ્યા છે જે લોકો નશો કરે છે એમનું શારીરિક સ્વાસ્થ્ય પથડે છે અને એમના પરિવારજનોને પણ આર્થિક સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ડ્રગ્સનું સેવન એ એક વૈશ્વિક પડકાર છે આજનો દિવસ આ બાબતે જાગૃતિ લાવવા માટે તે માટેના નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગના સેવન અને હેરફેરને રોકવા માટે અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે સહયોગ મજબૂત કરવા માટે વૈશ્વિક રિમાઇન્ડર તરીકે સેવા આપે છે મિત્રો આપણે પણ જાગૃત બનીએ પ્રયત્ન કરીએ કે આપણા પરિચિતોમાંથી કોઈ આવા વ્યસનમાં ન સપડાય અને જો ધ્યાનમાં આવે કે કોઈ વ્યક્તિ ડ્રગ્સની ચુંગાઈમાં ફસાય છે તો એને એ વ્યસનમાંથી છોડાવવા માટે બનતો પ્રયત્ન કરીએ સુરક્ષિત અને ડ્રગ મુક્ત ભવિષ્ય તરફ આગળ વધીએ પ્રગતિ અને પ્રસન્નતાને આવકારીએ શ્રોતા મિત્રો આ સરસ મજાના સંદેશ સાથે જ હવે આગળ વધીએ કાર્યક્રમમાં અને હવે સાંભળીશું એક ઉપયોગી થઈ રહે એવી વાતચીત ડોક્ટર ભૂમિકા શાહ સાથે વાતચીત કરીશું અને દાંતના રોગો અને તેની સારવારમાં આધુનિકતા વિશે વાત કરીશું શ્રોતા મિત્રો નમસ્કાર આજે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં છે દાંતના રોગોના નિષ્ણાત અને સર્જન ડોક્ટર ભાવિકા શાહ એમની સાથે આજે એડવાન્સીસ ઇન ડેન્ટિસ્ટ્રી એટલે કે દાંતના દુખાવાની આધુનિક સારવાર વિશે પણ વાત કરીશું ડોક્ટર ભાવિકા સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે નમસ્કાર
3: થેન્ક યુ નમસ્કાર
0: ડોક્ટર ભાવિકા દાંતની ચિકિત્સાના ક્ષેત્રે પહેલા કરતા અત્યારના સમયમાં જો હવે જોઈએ તો કયા બદલાવ અને કેવા એડવાન્સીસ થયા છે એના વિશે વાત કરશો
3: બહુ બધા એડવાન્સીસ હોય છે ડેન્ટિસ્ટ્રીમાં બધા ફિલ્ડમાં કામ કરું તો પોપ્યુલારિટી ઓફ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વધી ગઈ છે કારણ કે આ જલ્દી એક્સટ્રેક્ટ કરી દઈએ છે લેઝર્સ ઇન ડેન્ટિસ્ટ્રી સર્જિકલ વર્સિસ લેઝર્સ હોય છે ઇઝી હોય છે લેઝર કરવાનું રૂટ કેનાલ ટ્રીટમેન્ટ વેરી સિમ્પ્લિફાઈડ ટ્રીટમેન્ટથી પતી જાય છે. પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી સ્ટ્રેસ ફ્રી છોકરાઓનો ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ છીએ. પોપ્યુલારિટી ઓફ વિનર્સ વધી ગયું છે. બધાને સ્માઇલમાં પરફેક્ટ ટીથ જોઈએ એટલે આ બધાના એડવાન્સીસ થઈ ગયા છે. ડોક્ટર ભાઈ, કે આપણે વાત કરી કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આજકાલ ઘણા બધા લોકો કરાવે છે અને ખૂબ સામાન્ય થઈ ગયું છે, તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જરૂર ક્યારે પડે છે અને શું પ્રોસિજર હોય છે? અને દાંતની સારવાર આવે એટલે દરેક વ્યક્તિને ડર લાગે કે ભાઈ મને દુખશે એટલે જલ્દી લોકો દાંત ડોક્ટર પાસે જતા ના હોય, તો ઇમ્પ્લાન્ટની જે ટ્રીટમેન્ટ છે એ શું પેઇનફુલ છે? સો બેસિકલી હું તમને દાંતની એનાટમી સમજાવી દઉં. દાંતના થ્રી લેયર હોય છે. આઉટર લેયર એનામલ, વચ્ચેનો એક લેયર છે ડેન્ટિન જે સોફ્ટ હોય છે અને દરેક દાંતમાં માસ હોય છે. જયારે સારો બહુ જ ડીપ સુધી જતો રહે અને દાંત બચાવી ના શકે, દાંતને પાડવું પડે, ત્યારે એની જગ્યાએ રિપ્લેસ કરવા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરીએ છીએ જે સ્ક્રૂથી હાડકાંમાં ફિટ થઈ જાય અને એના ઉપર આપણે કેપ આપીએ છીએ. ફર્સ્ટ પ્રોસિજર એવું છે, જયારે આપણે મસૂડા ખોલીને હાડકાંમાં સ્ક્રૂ નાખી દઈએ. સ્ક્રૂમાં જે સેરેશન્સ હોય છે એની આજુબાજુ બોન થઈ જાય, દેટ ઇઝ 3 to 6 months પછી આપણે એને લોડ આપી શકીએ છીએ. જેમ કે આપણે ફ્રેક્ચર થાય તો પ્લેક મૂકીએ એને સ્ટેબિલાઇઝ કરવા માટે, એના પછી એના ઉપર કેપ આપી શકીએ. સો પ્રોસિજર આ છે. પેઇનફુલ માઇનર સર્જિકલ પ્રોસેસ છે, એટલે સ્લાઇટ સર્જિકલ વખતે પેઇનફુલ ના રહે, બટ યસ ઇટ્સ અ સ્મોલ સર્જિકલ પ્રોસેસ. એટલું બધું નથી હોતું,
4: પાછળથી દુખાવો
3: થાય, પાછળથી દુખાવો નથી જ થતું. મેડિસિન ખાવાનું જ હોય છે એટલે ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. ઇમ્પ્લાન્ટ એક દાંત થી લઈને, એક દાંતમાં એક ઇમ્પ્લાન્ટ થી લઈને આપણે 12-15 ઇમ્પ્લાન્ટ કરીએ છીએ ફૂલ માઉથ કેસીસમાં. સો બહુ જ કોમન પ્રોસિજર થઈ ગયું છે, કારણ કે ફૂલ માઉથ જયારે દાંત જતા રહે ત્યારે કોઈ ચોખ્ટું પહેરતું નથી, એટલે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ જે હોય છે એ ફિક્સ્ડ ટીથ જેમ એક્ટ કરે.
4: અને ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી શું કેર કરવી પડે છે?
3: ઇમ્પ્લાન્ટ કરાયા પછી રૂટીન હાઇજીન, જેમ આપણે રૂટીન બ્રશિંગ કરતા હોઈએ છીએ, એ બધા ટિપ્સ વગેરે થોડું ફોલો કરવું પડે. ઇમ્પ્લાન્ટ એક્સપેન્સિવ પ્રોસિજર છે એટલે એવરી 6 months ડેન્ટલ ચેકઅપ કરાવવું પડે કે કઈક પણ પ્રોબ્લેમ હોય તો આપણે પહેલા જોઈ શકીએ.
4: હવે દાંતની વાત કરીને દાંતના રોગો વિશે જયારે વાત કરતા હોય તો સર્જરી સુધી જયારે પહોંચતું હોય છે કોઈ પણ ડિસીઝ, તો ઘણી બધી અલગ અલગ સર્જિકલ ટ્રીટમેન્ટ થતી હોય છે, તો લેઝર ટ્રીટમેન્ટ શું છે એના વિશે વાત કરશો?
3: જેમ કે આપણે પાયોરિયા થઈ જાય એટલે આખા મોનો પેઢાનો રોગ હોય પાયોરિયા, એમાં ખોલીને સર્જિકલી ટ્રીટ કરવું પડે, ગમ્સને ખોલીને ટ્રીટ કરવું પડે. એની જગ્યાએ લેઝર ડેન્ટિસ્ટ્રી આવી ગયું છે, એમાં આપણે બ્લેડ નહીં વાપરીએ, ખાલી લેઝર એક પેન જેવું ડિવાઇસ હોય છે, ઇટ્સ વેરી ઇઝી. એમાં ગમ્સની આજુબાજુ ડિસઇન્ફેક્શન એન્ડ કટિંગ એક્શન થઈ શકે છે, તો એમાં ના સ્ટિચ આવે, ના બ્લીડિંગ થાય, ના બ્લેડ વાપરવું પડે. સો ઇટ્સ વેરી લેસ પેઇનફુલ, ઇટ્સ વેરી ઇઝી પ્રોસિજર અને હિલિંગમાં સારું રહે.
4: સર્જિકલ વર્સિસ લેઝર એવી તમે વાત કરી, તો ક્યારે આપણે લેઝર કરવું એ ડિસાઇડ કરવામાં આવે?
3: યસ, સો સર્જિકલ વર્સિસ લેઝર જયારે પાયોરિયા હોય ત્યારે આપણે સર્જિકલ ઓપ્શન એ છે અને લેઝર ઓપ્શન એ છે, બંને ચૂઝ કરી શકીએ છીએ. એ ડિપેન્ડ ઓન ધ ડિઝીઝ કે કેટલું અંદર ડીપ સુધી છે. અમુક રોગોમાં આપણે હાડકાનું આર્ટિફિશિયલ પાઉડર મૂકવું પડે, એમાં ખોલવું પડે, એમાં બ્લેડ વાપરવું પડે, એમાં ફૂલ ખોલી દેવું પડે, એમાં સ્ટીચી આવે. જેમાં હાડકાનું પાઉડરની જરૂરત ના હોય તો આપણે લેઝરથી ટ્રીટમેન્ટ કરી શકીએ.
4: જી, અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર ક્યારે પડે છે? અને પહેલા જે રૂટ કેનાલ થતી અને અત્યારે જે રૂટ કેનાલ થાય છે તો એમાં કઈ એડવાન્સમેન્ટ આવ્યા છે?
3: રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ઇઝ વેલ એન્ડ બેટર ઓફ ડેન્ટિસ્ટ્રી. હું કહું તો બહુ જ ફ્રિકવન્ટ ટ્રીટમેન્ટ છે, ફ્રોમ નાના છોકરાઓથી લઈને જે દૂધિયા દાંત છે ત્યાંથી લઈને મોટાઓને રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂરત હોય છે.
4: બાળકોને પણ રૂટ કેનાલની જરૂર પડે છે.
3: યસ, સો મિલ્ક ટીથ જયારે છોકરાઓને હોય છે એમાં પણ સારો થઈ જાય અને લાસ્ટ સુધી પહોંચી જાય તો એમાં રૂટ કેનાલની જરૂરત હોય છે. સો રૂટ કેનાલ હવે જેમ પહેલા 3-4 સિટિંગ્સ ની રૂટ કેનાલની પ્રોસિજર હતી, હવે સિંગલ સિટિંગ રૂટ કેનાલ સક્સેસફુલી થઈ શકે છે અંદર ઇન્ફેક્શન ના હોય તો.
4: સિંગલ સિટિંગ એટલે એક જ વાર આવવાનું હોય પછી ફરી આવવાનું રહેતું નથી?
3: રૂટ કેનાલ માટે સિંગલ સિટિંગ રૂટ કેનાલ થઈ શકે છે. પેઇનલેસ છે, અને હવે બધું મશીન થી થાય છે એટલે હેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ બધા નથી યુઝ કરતા હવે બધું મશીન થી ઇન્સ્ટ્રુમેન્ટ થી ક્લીન થઈ જાય તો રોટકા ક્યારે કરવો પડે હું એકવાર સમજાવી દઉં જયારે નસ સુધી શરૂ થઈ જાય ફર્સ્ટ ટુ લેયર્સ ને ક્રોસ કરી લે ત્યારે આપણે નસ ની જગ્યા ક્લીન કરીને મટીરિયલ થી ભરી દઈએ તો બાગ ત્યાં જ રહે ખાલી ટ્રીટેડ હોય અને ઉપર પછી રૂટ કરવા પછી કેપ આવે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ કેપ છે અને એ આવે હવે બિસ્કિટ્સ એન્ડ રિફાઇન્ડ ફૂડ નો ઉપયોગ બહુ જ કોમનલી થઈ ગયું છે અને છોકરાઓ બ્રશિંગ ને સાંભળતા નથી એટલે છોકરાઓનો ટીથ દાંતનો રોગ બહુ જ થઈ ગયો છે વેરી કોમન સો એમાં રૂટ કેનાલ થાય છે અને મિલ્ક ટીથ નો ઇમ્પોર્ટન્સ બહુ જ થઈ ગયું છે કારણ કે ઇફ પ્રી મેચ્યોરલી મિલ્ક ટીથ પડી જાય કે પાડવું પડે તો વાંકા ચૂકા દાંત આવે જે પરમનન્ટ ટીથ હોય એ સ્પેસમાં ના આવે એ બીજે ક્યાંક આવી જાય અને પછી આપણે બ્રેસીસ ની જરૂર પડે સો ધેર સમથિંગ નોન એઝ નાઇટ્રસ ઓક્સાઇડ એમાં માસ્ક થી સ્ટ્રેસ ફ્રી પ્રોસીજર આપણે કરી શકીએ તો છોકરાઓ જયારે આવે માસ્ક થી નાક પર નાઇટ્રસ ઓક્સાઇડ સ્મેલ કરાવી દઈએ અને પછી એ જે નાઇટ્રસ ઓક્સાઇડ છે એ એન્ઝાયટી માટે મોટાઓને પણ આપણે યુઝ કરી શકીએ છીએ તો આખી પ્રોસીજરમાં છોકરાઓ ઓછું હલે એમને પેન ઓછું થાય અને સ્ટ્રેસ ના રહે એન્ઝાયટી ના રહે
4: બાળકો સાથે તમારી અલગ રીતની રહેતી હશે પ્રોસીજર કે બાળકોને પેન ના થાય એનું ધ્યાન ઘટાડવા માટે તમે કઈ કરો જયારે બાળકો આવે
3: પીડિયાટ્રિક પેશન્ટ્સ અઘરા હોય છોકરાઓને સંભાળવાનું અને એના પેરેન્ટ્સ ને સંભાળવાનું એટલે ડબલ ધ જોબ થઈ જાય છે બટ એ લોકોને પ્રોસીજર્સ એવી રીતે કરવાનું કે મલ્ટિપલ વિઝિટ છોકરાઓને બહુ વિઝિટ વધી જાય છે કારણ કે ફર્સ્ટ ટુ સેકન્ડ તો ખાલી પ્લે કરવામાં જ હોય છે પછી જેમ એ કમ્ફર્ટેબલ થઈ જાય કારણ કે એ મોલ્ડિંગ યર્સ હોય એમાં આપણે પકડીને કરીએ તો એમને ફોરએવર ફિયર હોય એટલે છોકરાઓને બહુ જ લાઇટલી અને બહુ જ પ્લેફુલ રીતે ટ્રીટ કરવું પડે
4: પણ ડોક્ટર ભાઈ કે હવે આને એવું માનવામાં આવે છે કે હસતી વ્યક્તિ સુંદર જ લાગે પણ હવે સ્માઇલ ને વધુ સુંદર બનાવી હોય તો બ્યુટીફિકેશન માટે શું શું થતું હોય છે આજકાલ
3: સો બ્યુટીફિકેશન માટે ફર્સ્ટ થિંગ કલર નો પ્રોબ્લેમ હોય ટીથ યલોઇશ દેખાતા હોય તો બ્લીચિંગ કરી શકે દેટ ઇઝ વ્હાઇટનિંગ વ્હાઇટનિંગ પ્રોસીજર એક 10 મિનિટ નું પ્રોસીજર છે જેવી રીતે આપણે ફેસ બ્લીચિંગ કરાવીએ એવી રીતે ટીથ નું બ્લીચિંગ હોય છે એ રિલેક્સ થઈ જાય થોડા વખતમાં જેમ કે આપણે ફૂડ હેબિટ્સ લીધે એ પાછા યલો થઈ જાય બટ વર્સ ના થાય જેટલા હતા એટલા જ થઈ જાય એક વ્હાઇટનિંગ છે વાંકા ચૂકા દાંત હોય તો ફર્સ્ટ ઓપ્શન ઇઝ ઓલવેઝ બ્રેસીસ બ્રેસીસ જે તાર બાંધી બધા દાંતને સીધા કરવા માટે એ છે પછી થોડાક પ્રોબ્લેમ્સ હોય તો દેર ઇઝ સમથિંગ નોન એઝ વિનિયર્સ વિનિયર્સ આર્ટિફિશિયલ થિન લેયર આવે જે દાંતના ફ્રન્ટ સરફેસમાં આપણે સ્ટીક કરી દઈએ લાઈક આર્ટિફિશિયલ નેલ્સ સો એ આપણે જે દાંત સ્માઇલમાં દેખાય એમાં સ્ટીક કરી દઈએ બધા જેટલા પણ 8 હોય કે 10 હોય એમાં બધા જે પ્રોબ્લેમ્સ છે માસ્ક થઈ જાય
4: બ્રેસીસમાં અને વિનિયરમાં કેટલો ટાઈમ લાગતો હોય છે
3: બ્રેસીસમાં યુઝ્યુઅલી 1 યર મિનિમમ થતું હોય છે અમુકમાં જયારે ઓછી ટ્રીટમેન્ટ હોય તો 6-8 મંથમાં થઈ જાય પણ છોકરાઓમાં 1 યર to 2 યર્સ બ્રેસીસનો ટાઈમ પીરિયડ હોય છે અને વિનિયર્સમાં આપણે થોડાક દાંતનું લેયર સ્લાઇટ ઘસવું પડે કે ના ઘસવું પડે દેટ ડિપેન્ડ ઓન ધ કેસ અને એના ઉપર 1 week 8 days આપણે વિનિયર્સ આવી જાય સો એટલું જ પ્રોસીજર હોય છે મીન્સ એમાં 10 ડેઝ નો પ્રોસીજર હોય છે બ્રેસીસ બ્રેસીસમાં આપણે બધા ટીથ નેચરલ છે અને એને જ મેન્ટેન કરીએ છીએ સો એટલે બ્રેસીસ ઇઝ ધ ફર્સ્ટ ચોઇસ વિનિયર્સ ઇઝ આર્ટિફિશિયલ એટલે એ પછી બ્રેસીસ થી ના થાય તો ઉપર વિનિયર્સ
4: અને એનું આયુષ્ય કેટલું હોય કેટલો સમય ચાલે એ વિનિયર્સ
3: વિનિયર્સ હવે 8 to 10 યર્સ તો ચાલે જ આપણે મેન્ટેન કરીએ તો બાકી ઇટિંગ અને બધામાં રિસ્ટ્રિક્શન આવી જાય આખું આપેલ સ્ટ્રેટ ના ખવાય વિનિયર્સ થી ને બધું બટ અધરવાઇઝ લોંગ ટ્રીટમેન્ટ હોય છે
4: એટલે આફ્ટર કેર હોય છે
3: વિનિયર્સ વિનિયર્સમાં બહુ જ હોય છે
4: જી અંતમાં ડોક્ટર ભાવિક આપ શ્રોતા મિત્રોને જણાવશો કે સામાન્ય રીતે લોકો પોતાના ડે ટુ ડે લાઈફમાં દાંતની સંભાળ કેવી રીતે રાખી શકે
3: યસ સો રૂટીનમાં આપણે જે નોર્મલ પ્રોગ્રેશન ટેસ્ટ યુઝ કરીએ છીએ

0: પણ યુઝ કરવાનું, બટ આપણે જે દાંત બધા એરિયાઝ છે એ દાંતની વચ્ચે જે ખાવાનું ભરાય એ આપણે મેચ ટ્રેન કરીએ છીએ, એટલે એના માટે ફ્લોસ યુઝ કરવું પડે. ફ્લોસ એક દોરી છે જે બે દાંતની વચ્ચે જાય અને બે દાંતની વચ્ચે ક્લીન કરીને આપણે બહાર કાઢવું પડે. સો સ્પેસ સ્મોલ હોય તો ફ્લોસ યુઝ કરે, ડેન્ટલ ફ્લોસ. સ્પેસ બિગ થઈ જાય તો પ્રોક્સા બ્રશીસ હોય છે. અને એક બહુ સરસ હોય છે પ્રોક્સા બ્રશ, એક જે બોટલ બ્રશની જેમ લાગે, સ્મોલ હોય છે અને એ વચ્ચે ક્લીન થાય, જેને પાયરિયા કે જે કમ્સ નીચે જતા રહે એના માટે એક બોટલ બ્રશ ટાઈપ સ્મોલ બ્રશ હોય છે. અને અપાર્ટ ફ્રોમ દેટ એક બહુ જ સરસ ડિવાઇસ છે વોટર ફ્લોસર, જે વોટર પિચકારી ટાઈપ હોય છે, એમાં પાણી ભરી ને બધે જ આપણે ક્લીન કરી શકીએ છીએ. મોર ટ્રીટમેન્ટ તો મોર ટાઈમ સ્પેન્ડ કરવું પડે બાથરૂમ ફોર ક્લીનિંગ. જેમ આપણે ટ્રીટમેન્ટ આર્ટિફિશિયલ વસ્તુ વધી જાય, મેન્ટેનન્સ વધી જાય, અને એના માટે ઓલ ધીસ ડિવાઇસીસ આર યુઝફુલ. પ્લસ આઈ ઓલવેઝ એડવાઇઝ કે 6-8 મંથમાં એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવવાનું, બીકોઝ જે પણ પ્રોબ્લેમ હોય એ આપણે વહેલું કેચ કરી દઈએ. આપણે છેક રૂટ કેનાલ સુધી કે છેક ઇમ્પ્લાન્ટ સુધી વેટ ના કરવું પડે. સ્મોલ કેવિટી હોય તો સ્મોલ ફિલિંગ જ થઈ જાય, વિચ ઇઝ વિધાઉટ ઇન્જેક્શન લેસ પેઇન અને લેસ એક્સપેન્સિવ.
1: અને લગભગ એવું જોવામાં આવે છે કે જેમ જેમ ઉંમર વધતી જાય તમારા પેડા લૂઝ પડતા જાય, નબળા થતા જાય, તો દાંતની વચ્ચેનો ગેપ વધતો જાય. તો એ સિચ્યુએશનમાં શું ધ્યાન રાખવું જોઈએ?
0: એ વોટર ફ્લોસર હોય છે અને પ્રોક્સા બ્રશ હોય છે, એ જગ્યાએ આપણે કઈ જ ના કરી શકીએ, એ જગ્યા ખાલી મેન્ટેન કરવું પડે.
1: એટલે બ્રશ કર્યા પછી આ પ્રોસીજર કરી દઈએ,
0: જમ્યા પછી કે સૂતા પહેલા એકવાર પ્રોક્સા બ્રશ કાં તો વોટર ફ્લોસર યુઝ કરવાનું, તો એ જગ્યા ક્લીન રહે. એ જગ્યા ગમ્સની જગ્યા છે અને એમાં આપણે કોઈ પણ ફિલિંગ કે કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ ના જ મૂકી શકીએ, તો એ ખાલી મેન્ટેનન્સમાં જાય.
1: ડોક્ટર ભાવિકા, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતા મિત્રોને દાંતના રોગોની આધુનિક સારવાર આ વિશે ખૂબ જ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર આપનો.
0: થેન્ક યુ. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા દાંતના રોગોના નિષ્ણાત ડોક્ટર ભાવિકા શાહ સાથેની વાતચીત. દાંતની સારવારમાં કેવી કેવી આધુનિકતા આવે છે અને સારવાર વિશેની ઘણી બધી વાતો એમણે સમજાવી, દૈનિક જીવનમાં કેવી રીતે દાંતની સંભાળ લેવી એ પણ એમણે સમજાવ્યું. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી બની રહેશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપને ફરમાઈશ ગીતો તરફ. તો ચાલો સાંભળીએ મોચી બજાર પડધરી રાજકોટથી સૈયદના નિયમિત શ્રોતા પ્રતિશ કુમાર અર્જુનભાઈ ચુડાસમાની પસંદગીનું આ ગીત.

મહંમદ. આજે તેનો 10મો દિવસ. આજના દિવસે પયગંબર મોહમ્મદ સાહેબના નિવાસા હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓ કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. આ ઘટનાની યાદમાં મુસ્લિમ બરાદરો 10 દિવસ સુધી શોક પાળે છે અને તાજિયા કાઢીને દુઃખ વ્યક્ત કરે છે. આ દિવસોમાં તેઓ રોજા રાખે છે, દાન કરે છે અને ઇબાદત કરે છે. અત્યાચારોના વિરોધ અને સચ્ચાઈને સાથ માટે કુરબાની આપનાર હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓને આજના દિવસે ભાવભરી શ્રદ્ધાંજલિ. અને મિત્રો, આ સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપને વિદાય લેવાનો. આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આપો અનુમતિ. કાર્યક્રમ આપને કેવો લાગ્યો એ વિશેને આપના પ્રતિભાવોની અમે રાહ જોઈશું. આ સરનામે નિયમશ્રી સલાહ કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsalar@gmail.com.

વર્ષના આ ગીત બાદ મિત્રો હવે વાત કરીએ આજના દિવસની વિશેષતાની. ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે

0: આકાશવાણી સમાચાર સુનિલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ભારત ટેક્સિલિકા સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થના દૂષણને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગ મંત્રી સાથે વાતચીત કરી. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ બેન કેસમાં 8 આરોપીઓની ધરપકડ. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો. અને ભારત આજે આયર્લેન્ડ સામે બાંગ્લાદેશની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. અમેરિકામાં આયોજિત બીજા ટેક્સ સિલિકા શિખર સંમેલનમાં ભારતે 34 અન્ય દેશો સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાના આર્થિક બાબતોના વિદેશમંત્રી જેકબ હેલબર્ગે જણાવ્યું કે એઆઈ સમિટમાં ભાગ લેનારા દેશોએ એઆઈ યુગ માટે વૃદ્ધિ અને નવીનતા તરફી નિયમનકારી અભિગમને સમર્થન આપ્યું છે. ભારતનું પ્રતિનિધિત્વ ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણન અને ભારતીય ઉદ્યોગના પ્રતિનિધિઓએ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નેધરલેન્ડ્સની રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી હતી કે ભારતની ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ આધારિત ક્રાંતિ નાણાકીય સેવાઓને કેવી રીતે વધુ સુલભ અને સસ્તી બનાવી રહી છે. તેમણે કહ્યું કે આ પ્રયાસ જીવનની સરળતામાં સુધારો કરી રહ્યો છે અને મોટાપાયે લોકોને સશક્ત બનાવી રહ્યો છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: રાણી મેક્સિમા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ટી વિત્તીય સ્વાસ્થ્ય સંબંધી વિશેષ અધિવક્તા के रूप में भारत की यात्रा पर है. विदेश मंत्रालय ने कहा कि उनकी यात्रा वित्तीय समावेशन को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को दर्शाती है. अपनी यात्रा के दौरान महारानी मैक्सिमा ने विभिन्न पृष्ठभूमि के लोगों से वित्तीय सेवाओं के साथ उनके अनुभवों और वित्तीय स्वास्थ्य से संबंधी उनकी चुनौतियों के बारे में बात की. उन्होंने भारत के जनधन कार्यक्रम के लाभार्थियों से भी बातचीत की, जो एक सरकारी पहल है और जिसके तहत परिवारों को किफायती दरों पर बैंकिंग और वित्तीय सेवाओं तक पहुंच प्रदान की जाती है. सत्यन की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નિશંક ભારત નિર્માણ સંકલ્પને ફરીથી મજબૂત બનાવવાનું આહવાન કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને આ ચળવળને સક્રિયપણે આગળ ધપાવી રહેલી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનોની પ્રશંસા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કરતા કહ્યું કે માદક પદાર્થનું દૂષણ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા, આર્થિક હિતો અને યુવાનો તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી છે. તેમણે આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને માતાઓને આ યુદ્ધ જીતવા માટે એક જ મંચ પર આવવા વિનંતી કરી. શ્રી શાહે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 10મી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધિત કરતી વખતે આ વાત કહી.
2: ડ્રગ તસ્કરી, સંગઠિત અપરાધ, નાર્કો ટેરર ફાઇનાન્સ ઓર સીમા પાર કે આતંકી નેટવર્ક કે વિત્ત પોષણ, એક ઇસ પ્રકાર સે इवॉल्विंग नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: केंद्रीय उद्योग मंत्री पीयूष गोयल लंदन में ब्रिटेन में उद्योग मंत्री पीटर कायल साथ बातचीत करी. श्री गोयल सोशल मीडिया संदेश में कहा कि भारत और ब्रिटेन वच्चे व्यापार और आर्थिक सहयोग वधारवाने तकों पर चर्चा करवामां आवी हती. શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે. સામાજિક સુરક્ષા પર ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ અમલમાં આવશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ઉત્તરાખંડના રુદ્રપુરમાં ખેત બચાવો અભિયાન કાર્યક્રમમાં ખેડૂતો સાથે વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને ખેતી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખેડૂતો સાથે ચર્ચા કરશે. ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર બેન કેસમાં દાખલ કરાયેલી પહેલી એફઆઈઆરમાં ઉત્તર પ્રદેશ પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. मुख्यमंत्री योगी आदित्यनाथ ने निर्देश पर चली खास तपास टुकड़ी एसआईटी द्वारा करवामां आवेली भलामण बाद आ एफआईआर दाखिल करवामां आवी हती। ट्रस्टना सभ्य कृष्ण मोहन ने लिखित फरियाद पर श्रीराम जन्मभूमि पोलीस स्टेशनमां आ केस नोंधवामां आव्यो हतो। एफआईआरमां अविनाश शुक्ला, अनुकल्प मिश्रा, लवकुश मिश्रा सहित अग्रणी आरोपीओनो समावेश थाय छे। लखनऊमां डिविजनल कमिश्नर विजय विश्वास पंतनी आगेवानी हेठळनी एसआईटीए मंगळवारे सरकारने पोतानो प्रारंभिक अहेवाल सुपरत कर्यो हतो, जेमां आ मामले कडक भलामणो करवामां आवी हती। त्यારબાદ ગઈકાલે એફઆઈઆર નોંધવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે। આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે। તે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે। હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે। નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો આજે રાત્રે 12 વાગ્યા સુધી મોકલી શકશે।

0: આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું કે ઇરાન સંઘર્ષની ઉર્જાના ઊંચા ભાવોની આર્થિક અસર છતાં ભારત વૈશ્વિક આર્થિક વિકાસનો મુખ્ય ચાલક બની રહ્યું છે. આઈએમએફના સંદેશા વ્યવહાર વિભાગના ડિરેક્ટર જુલી કોઝેકે જણાવ્યું હતું કે બાહ્ય અવરોધો છતાં મજબૂત સ્થાનિક માંગ દ્વારા સમર્થિત ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: अंतर्राष्ट्रीय मुद्रा कोष की संचार निदेशक जूली कोजेक ने कहा है कि मजबूत घरेलू मांग के समर्थन से भारत की अर्थव्यवस्था अनुकूल बनी हुई है. मुद्रा कोष ने वित्त वर्ष 2026-27 में भारत की अर्थव्यवस्था के 6.5% की वृद्धि दर का अनुमान बरकरार रखा है. सुश्री कोजेक ने कहा कि वर्तमान वित्त वर्ष की पहली तिमाही में भारतीय अर्थव्यवस्था ने उम्मीद से बेहतर प्रदर्शन किया है. उन्होंने कहा कि IMF पश्चिम एशिया युद्ध विराम और हॉर्मुज जलडंडो मध्य के फिर से खुलने को वैश्विक अर्थव्यवस्था के लिए सकारात्मक मानता है. समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: વેનેઝુએલા માં બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો છે. 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે રાજધાની નજીક આવેલા ભૂકંપ પછી રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પહેલા 7.2ની તીવ્રતાના ભૂકંપના બાદ 7.5ની તીવ્રતાનો વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ વેલ્સી રોડ્રિગ્સે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ. भूकंप के बाद वेनेजुएला के अंतरिम राष्ट्रपति डेल्सी रोड्रिगेज ने आपातकाल की घोषणा कर दी है. अगले आदेश तक कक्षाएं और गैर आवश्यक गतिविधियां स्थगित कर दी गई है. भूकंप प्रभावित क्षेत्रों में राहत और बचाव के लिए कई देश आगे आए हैं. प्रधानमंत्री नरेंद्र मोदी ने वेनेजुएला में आए भीषण भूकंप से हुई तबाही पर गहरा दुख व्यक्त किया है. उन्होंने कहा कि भारत सभी प्रभावित लोगों के साथ एकजुटता से खड़ा है. श्री मोदी ने वेनेजुएला को हर संभव सहायता का आश्वासन दिया. राष्ट्रपति रोड्रिगेज ने भारत की ओर से एकजुटता और सहायता की पेशकश पर आभार व्यक्त करते हुए कहा कि इस मुश्किल घड़ी में ये भारत और वेनेजुएला के बीच मजबूत संबंध को दर्शाता है. सुपर्णा की रिपोर्ट के साथ अनीशा.
2: क्रिकेट में भारत आज बेलफास्ट में आयरलैंड सामने बे मैच टी20 अंतरराष्ट्रीय क्रिकेट श्रेणी की पहली मैच रमशे. आ मैच भारतीय समय मुजब सांजे 6 शुरू होते. भारतीय टीम नेतृत्व सैयद एयर करते. टीम में 15 बैट्समैन वैभव सूर्यवंशी ने समावेश थे. आयरलैंड नेतृत्व लॉर्ड पेन टक्कर करते. श्रेणी बीजी और अंतिम टी20 अंतरराष्ट्रीय मैच रविवार रमाश. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પૈગંબર મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહોરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ટેક્સ સિલિકોન સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થને દૂષણની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગમંત્રી સાથે વાતચીત કરી. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ બેન્ડ કેસમાં 8 આરોપીઓની ધરપકડ. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો. અને ભારત આજે આયર્લેન્ડ સામે બે મેચની ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: દોસ્તો કે વિશેષ કાર્યક્રમ

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુનિલ પરમાર વાંચે છે. રાજ્યની સહકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે, જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ, પંખા, એસી અને કોમ્પ્યુટર ફરજીયાત બંધ રાખવાના રહેશે. તમામ સરકારી કચેરીમાં એર કન્ડીશનીંગનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજીયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે. તમામ વિભાગોએ આગામી 45 દિવસમાં પોતાનો ઓફિસ એનર્જી ઓફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે, જે કચેરીઓમાં આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં 17-26 જૂન દરમિયાન નશામુક્ત ભારત અભિયાન વિકસિત ભારતની ઓળખ થીમ હેઠળ રાજ્યવ્યાપી વિશેષ જનજાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં આજે જનજાગૃતિ રેલી યોજાઈ. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું, માદક પદાર્થ સામે પોલીસની લડત ચાલુ રહેશે.
1: लोग अगर ये मन में एक भावना है कि मन में ये एक बार फंस गए तो बाहर नहीं निकल सकते, ऐसा नहीं है. इसलिए आप इस दूसरे से बाहर आ सकते हैं, बस आप थोड़ा सा अपने को ढूंढते रखिए. और अभी गुजरात सरकार की तरफ से एंटी नारकोटिक्स टास्क फोर्स की भी रचना की गई है और उनकी भी यूनिट्स अलग अलग राज्यों में खोली जा रही है, जिससे और हमारे जो कामों में जो बाहर से बैठ के लोग चलाते हैं जो नेटवर्क ढूंढना और उसके ऊपर कार्रवाई करने में और इसमें हम लोग को मदद मिलेगी. और आने वाले समय में आप देखेंगे इसके विरुद्ध जो है और मुहिम अगली छेड़ी जाएगी. जो है
0: દરમિયાન વાવથોરાદ ખાતે આજે વહેલી સવારે 26 જૂન આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા એસઓજી શાખા દ્વારા નશા મુક્તિ અંગે જનજાગૃતિ લાવવા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશાના દૂષણોથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સમાજને નશામુક્ત બનાવવા માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વોકેથોન વાવથોરા જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ જવાનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે નારી ખાતે એકે મોરડીયા હાઈસ્કૂલમાં સંસ્કૃત કક્ષનું ઉદઘાટન કરાયું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આ ઉદઘાટન કરાયું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના રિવિઝન અને રોડમેપ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના માર્ગદર્શન હેઠળ સરળ માનક સંસ્કૃતના આધારે સંસ્કૃત ભાષાના અભ્યાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સંસ્કૃત કક્ષ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ અને ભાષા પ્રાવીણ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગાંધીનગરના કલોલમાંથી 5 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. કલોલ તાલુકા પોલીસે ધીધી 4 રસ્તા નજીકથી મોટરસાયકલ પર 5 કિલો માદક પદાર્થ પરિવહન કરવાના આરોપમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે કુલ 4,39,000 મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગાંધીનગરના સરદારસણ પાસે આજે 3 કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માત બાદ 1 કારમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો, જોકે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પૈગંબર મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે સત્ય, ન્યાય અને ન્યાયના રક્ષણ માટે કરબલામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ પ્રસંગે વિવિધ વિસ્તારમાં તાજા જુલુસ કાઢવામાં આવી રહ્યા છે. પંચમહાલના ગોધરા શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે ઇશ્કે હુસેની ચોક ખાતે મુંબઈની હાજી અલી દરગાહની પ્રતિકૃતિ સમાન કલાત્મક તાજે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન EIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. EIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દીમાં પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત લોકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને SMS પર મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચનો મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. ડાંગ જિલ્લામાં વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પોલીસ હેડક્વાર્ટરથી પ્રસ્થાન કરી પ્રવાસી ગૃહ સિવિલ હોસ્પિટલ કલેક્ટર કચેરી માર્ગે બજાર વિસ્તારમાં આવેલા એસઓજી કાર્યાલય સુધી યોજાઈ હતી. મહેસાણાના વિસનગર શહેરમાં હાલની વીજ લાઇનને 75 કરોડ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી છે. આ યોજના હેઠળ 2000 વીજ જોડાણો આવરી લેવાશે, જેનાથી હજારો વેપારીઓ અને નાગરિકોને સીધો લાભ થશે. ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ટીમમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. આયર્લેન્ડનું નેતૃત્વ લોર્ડ કન્ટકર કરશે. શ્રેણીની બીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રવિવારે રમાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ સાબરકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે યોગેશ સતવારા. સાબરકાંઠા જિલ્લામાં મહોરમ પર્વની પરંપરાગત આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં મનાવવામાં આવી રહ્યો છે. કરબલાના અમર શહીદોની યાદમાં હિંમતનગર, ઈડર અને ઈલોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની શાંતિ સમિતિના સહયોગથી કોમી સૌહાર્દ જળવાઈ રહ્યો છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુલુસના માર્ગો પર ઠંડા પાણી, શરબતની છબીલો ઉભી કરાઈ છે, તેમજ ગરીબોને ન્યાઝ અને ભોજન કરાવીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. બીજી તરફ જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પૂરતો વરસાદ ન પડતા કૃષિ કાર્યો અટકી પડ્યા છે. હિંમતનગર, ઈડર અને તલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ લંબાતા વાવણી ખોરંભે પડી છે. જો આગામી દિવસોમાં મેઘમહેર નહીં થાય તો બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની 24મી કડી ઉત્સાહભેર ઉજવવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ આદિવાસી બહોળ વિસ્તાર એવા પોશીના તાલુકાની દેમતી મેરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ 41 જેટલા બાળકોને બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ કરાવ્યો. મંત્રીશ્રીએ કોઈપણ રાજકીય પ્રોટોકોલ વિના ગામે ડ્રોપઆઉટ આદિવાસી દીકરીઓના ઘરે રૂબરૂ જઈ વાલીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને દીકરીઓને ફરી ઓપન સ્કૂલિંગમાંથી નિયમિત શિક્ષણ તરફ વાળ્યા હતા. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર, શિક્ષકો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આ સરકારી શિક્ષણ યજ્ઞ દીકરીઓના શિક્ષા સશક્તિકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક પ્રેરણાદાયી જનઆંદોલન બની રહ્યું છે. આ મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રીએ ખેડબ્રહ્મા ખાતે સુપ્રસિદ્ધ શ્રી અંબિકાઈ માતાજીના મંદિરે પણ ભાવપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું દુઃખદ નિધન થતાં હિંમતનગર ખાતે ગમગીન માહોલમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં આગામી 28 જૂનથી 30 જૂન દરમિયાન બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત વિશાળ પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નક્કી કરાયા મુજબ જિલ્લાના 8 તાલુકાના જન્મથી 5 વર્ષના અંદાજીત 1,70,915 બાળકોને પોલિયો વિરોધી રસીથી સુરક્ષિત કરવામાં આવશે. આ અભિયાન માટે પોલિયો બુથ અને ટીમો દ્વારા ઘરે ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતારિયાએ તમામ વાલીઓને પોતાના બાળકોને અચૂક રસી અપાવવા અનુરોધ કર્યો છે. કરોલી ખાતે ધારાસભ્ય વીડી ઝાલાની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા કરાયો હતો. આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 1,86,338 ખેડૂતોને 37,27,00,000 રૂપિયાથી વધુનો સીધો આર્થિક લાભ મળ્યો છે. દેશમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા માટે શરૂ કરેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના તરફ સાબરકાંઠાના નાગરિકો ઝડપથી વળ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19,326 ઘરોમાં સોલાર પેનલ કાર્યરત થઈ ચૂકી છે, જેનાથી નાગરિકોની મોટી આર્થિક બચત થઈ રહી છે. 21મી જૂને યોગા ફોર હેલ્ધી એજીંગ થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંપન્ન થઈ છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ વર્ષે ઐતિહાસિક ઇડરિયોગઢ, પ્રાંતિજનો સાયન્સ પાર્ક અને વિજયનગરના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ યોગ સત્રો યોજાયા હતા, જ્યારે હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલો અંડરવોટર ક્રિએટીવ યોગ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. હમણાં સાથે સાબરકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા યોગેશ સતવારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

আচ্ছা, আকাশবাণীর অহমদাবাদ, বড়োদরা, রাজকোট અને ભુજ কেন্দ্রে બપોરના 2 વાગીને 40 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. એના દેસાઈ આશિષ દેસાઈને સાંભળીએ.

coming up someday here, though. I should this say now. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભા આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTH નું પ્રસારણ. નમસ્કાર.

0: Alonso Chopper.
1: અત્યારે સાંજના 5 થવા આવ્યા છે. અંગ્રેજી સભાનું પ્રસારણ શરૂ થાય છે. આરંભ સભા શો દિલ્હીથી પ્રસારિત. હિન્દીમાં સમાચાર. નમસ્કાર.

0: assistance to support post-earthquake relief efforts. Amistad means friendship in Spanish. In a social media post, the minister said the assistance contains an Indian Army field hospital unit and over 35 tons of relief supplies, medicines, medical equipment, including two Bhishma cubes. He stated that India is committed to supporting the government and people of Venezuela in this difficult time. Indian shooters topped the medals tally the ISSF Junior World Championship in Germany with 7 gold, finishing the campaign in style through outstanding performances in the pistol and rifle events. India finished with 24 medals, 7 gold, 8 silver and 9 bronze to top the standings ahead of the individual neutral athletes who claimed 14 medals including 6 gold, while Italy finished 3rd with 10 medals, also featuring 6 gold. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. ભારતે ટેક સિલિકા સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થના દૂષણને રાષ્ટ્રીય સુરક્ષા તથા દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નશા મુક્ત ભારત નિર્માણના સંકલ્પને ફરીથી મજબૂત બનાવવાનું આહવાન કર્યું. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગમંત્રી સાથે વાતચીત કરી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દાન કેસમાં દાખલ કરાયેલી પહેલી એફઆઈઆરમાં ઉત્તર પ્રદેશ પોલીસે 8 લોકોની ધરપકડ કરી. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો, 1500થી વધુ લોકો ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. ક્રિકેટમાં ભારતે આજે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો. ધોળકિયા ફાઉન્ડેશન અને જલધારા સેવા સંઘ અને પ્રકૃતિ પ્રેમી દાતાઓના સથવારે સાયરા યક્ષ ખાતે 9 એકરમાં જળાશય બનાવાયું. રાજ્ય સરકાર દ્વારા યોજાયેલો ત્રિદિવસીય પ્રગતિનો પ્રવેશોત્સવ ગઈકાલે સંપન્ન થયો. કચ્છમાં આંગણવાડીથી લઈને ધોરણ 9 અને 11ના 65291 બાળકને પ્રવેશ અપાયો. વિશ્વ સંગીત દિવસે કલા વારસો સંસ્થા દ્વારા કચ્છના 11 ગામડામાં પરંપરાગત સંગીત રેયણ યોજાઈ. રાજ્યના ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓ અને વીજ કંપની દ્વારા થઈ રહેલા અન્યાય વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે વ્રજવાણીથી દ્વારકા સુધીની કિસાન અધિકાર પદયાત્રાનો પ્રારંભ. પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામમાં ડ્રગ્સના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવા માટે વોકેથોન યોજાઈ. હવે પછીના મુખ્ય સમાચાર 7:05

0: સિકંદર તો અત્યારે દરિયા જાય છે?
1: અરે ના ભાઈ, ના, મને ખબર છે કે મનસુખ ભેગ દરમિયાન દરિયા ના જવાય અને માછીમારી ના કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, હમ કહે વિરાસત કી, ઉમ્મીદી મેં ભારત કી. મહિના કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, નીલાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
3: ફિલ્મ 6 રઝિયા સુલતાન, કલાકાર આશા ભોંસલે અને જગજીત કૌર તથા સાથીદારો.

0: અમદાવાદ જિલ્લામાં હોમ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અગવડના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયો છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બધા સુરક્ષિત કહેવાયા. આપણી સજાગતા અને તકેદારી આપણે દરિયાની સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
1: સાંભળીએ જગજીત કરે ગયેલું ગીત.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નવું ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહી છે. વિકસિત ગુજરાતનો પાયો મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું જીતેન્દ્ર રાવલે ગાયેલી વાસવોની રચનાથી.

આશાબેન વ્યાસે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીમાં અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશું સિંધીમાં સમાચાર.

0: خلاف یکمشت تھی لے جو سب چاہیو نشیدار پدارت راشتر سلامتی ان نوجوان جے مستقبل جے لے گھمیر خطرو اتر پردیش پولیس رام مندر چڑھاوے دان میں گڑبڑ معاملے میں اٹھن شخصن کے کیو گرفتار ورج ادیوگ وزیر پیوش گوئل کے لندن میں منتظم سالانی یو کے انجا پرسکار میں بھارت اور برٹن جی سمبندن کے بہتر بنانے میں غیر آوازی قیادت کے لئے خاص پرسکار سے سمانت کیا پردھان منتری نریندر مودی محرم تے حضرت امام حسین جی بلیدان کے کیا یاد آکاش وانی کا سندھی سماچار جو یہ انک تے سماپت تھو نمستے.
1: રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે, જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ, પંખા, એસી અને કમ્પ્યુટર ફરજિયાત બંધ રાખવાના રહેશે. તમામ સરકારી કચેરીમાં એર કન્ડિશનનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે. તમામ વિભાગોએ આગામી 45 દિવસમાં પોતાનું ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે. જે કચેરીઓ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતમાં 17-26 જૂન દરમિયાન નશામુક્ત ભારત અભિયાન વિકસિત ભારતની ઓળખ થીમ હેઠળ વિશેષ જનજાગૃતિ સપ્તાહ યોજાયો છે. આ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામમાં ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવા વોકેથોનનું આયોજન કર્યું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આજે સવારે પોલીસ અધિક્ષક કચેરીથી આ વોકેથોન શરૂ થઈ હતી. આ રેલી દ્વારા સ્થાનિક લોકોને ડ્રગ્સ અને નશાના સેવનથી થતી જીવલેણ અને હાનિકારક અસરો વિશે વિસ્તૃત રીતે જાગૃત કરવામાં આવ્યા હતા. દરમિયાન ભુજ ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જીવલી ગ્રામથી જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પોલીસ કર્મચારીઓ, આર્મીના જવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભુજ શહેરના વર્ષો જૂના જળ સંકટના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે લેયર ડેમમાં ભુજ શહેર માટે પાણી અનામત રાખવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલની સતત રજૂઆતો બાદ લેવાયેલા નિર્ણયથી ઉનાળામાં સર્જાતી પાણીની તંગીમાં નોંધપાત્ર ઘટાડો થશે. શહેરની ગતિથી વસ્તી અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી લેવાયેલા પગલાથી નાગરિકોમાં સંતોષની લાગણી છે. આ યોજનાના અમલીકરણથી ભુજને પાણી પુરવઠામાં લાંબા ગાળાની સ્થિરતા પ્રાપ્ત થશે. આજે દેશના વિવિધ ભાગોમાં મુહર્રમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પયગંબર મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવે છે, જેમાં સત્ય, ન્યાય અને ન્યાયના રક્ષણ માટે કરબલામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ પ્રસંગે કચ્છમાં વિવિધ સ્થળો તાજીના જુલુસ કાઢવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓએ ગંભીર માહોલમાં ઇમામ હુસૈનની શહાદતને યાદ કરી હતી. ગુજરાતમાં ખેડૂતોની પડતર માંગણીઓ અને વીજ કંપનીઓના અન્યાયના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારથી કચ્છના ભરૂચવાડીથી દ્વારકા સુધીની કિસાન અધિકારી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધ્વજાપૂજન બાદ શરૂ થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો હાથમાં હળ અને બેનરો સાથે જોડાયા હતા. જય જવાન જય કિસાનના નારા સાથે આ યાત્રા અંતે દ્વારકા પહોંચશે અને ધ્વજા દ્વારકાધીશને અર્પણ કરાશે. આ પદયાત્રા રાપર, ભચાઉ, માળિયા તેમજ ધ્રોલ થઈને બે તબક્કાના અંતે દ્વારકા ખાતે પહોંચશે. પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી અને મૂળ કચ્છના એવા દિનેશ ત્રિવેદીની માંગ્યા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે પાટનગર ઢાકામાં ગાયબ ફોલ્ડર અપાયો હતો. શ્રી ત્રિવેદીને કેન્દ્ર સરકારે કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો છે. તેમણે માંગ્યા

કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી, દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, ટીવીએમ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્કુલેશન અને ટફ લાઇન જેવી સિસ્ટમને કારણે આગામી 7 દિવસ ગુજરાત, રીજન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું વધુ રહેશે. માછીમારો ટીમે પણ આગામી 5 દિવસ કોઈ ખાસ સૂચના આપવામાં આવી નથી. ચોમાસું 16 સુધી પહોંચ્યું છે, જે આગામી 3 દિવસોમાં રાજ્યના વધુ વિસ્તારોને આવરી લેશે. અને આ સમયની જાણકારી સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

प्रोग्राम हेरन लिए रेडियो साथी पार्थ जानी लेने आवी गयो छू तमारो सौनो मनपसंद कार्यक्रम के जेनो नाम छे यूथ आइकन यूआई आकाशवाणी। दोस्तों तमे लोको सौ जानो छो एवी रीते आपणे गया पार्ट नी अंदर सांभळी रह्या हता यूथ आइकन नी अंदर जयेशभाई हिंगराजिया ने के जो गोल्डन गांधी तरीके ओळखाय छे अने घणा बधा रेकॉर्ड्स छे वर्ल्ड रेकॉर्ड छे ए एमने नामे एमने सुपरत कर्या छे। तो चलो दोस्तों अत्यारे आपणे पार्ट वन सांभळ्यो हतो अने अत्यारे प्रस्तुत छे पार्ट टू। तो सांभळीए आपणे जयेशभाई हिंगराजिया ने टाइटल लीधो छे प्रेरक वैद्य अने साथी मित्र। પરંતુ દોસ્તો ઇન્ટરવ્યુ શરૂ કરીએ એની પહેલા વાણીએ સાંભળીએ એક મસ્મજાનું ગીત જેના શબ્દો છે વૈષ્ણવ જનતો તેને રે કહીએ। ફિલ્મ છે ગાંધી ટુ હિટલર, ગીત ગાયું છે પ્રહલાદ મસાનીએ, સંગીત આપ્યું છે અરવિંદ લાઇટને અને લિરિક્સ લખ્યા છે સ્વયં નરસિંહ મહેતાજી અને સાથે ડોક્ટર પલ્લવી મિશ્રાજીએ। તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત।

0: મહાત્મા ગાંધીજી બહુઆયામી વ્યક્તિત્વ, જીવનમાં ચીવટ, સત્યનો આગ્રહ, ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા, છેવાડાના માનવીનો વિચાર, દરેક પાસાઓ સ્વાભાવિક અને તેમને જાણનાર કે જાણવાનો પ્રયત્ન કરનાર સૌને પ્રભાવિત કરે.
1: ઘણા સંજોગો કે પરિસ્થિતિમાં આપણને ગાંધીજીનો અભાવ સાલે, કારણ કે ગાંધીજી હોય તો ભલે આજે ગાંધીજી આપણી વચ્ચે ન હોય, નશ્વર દેહ નથી આપણી વચ્ચે, પણ તેમના વિચારો અને તેમને પોતાના આચારથી આપેલા જે આદર્શો છે તેના દ્વારા એ આપણી સાથે છે.
0: અને દોસ્તો, આ આદર્શો જ ગાંધીજીને

0: આપણી વચ્ચે રાખ્યા છે. ગાંધી વિચાર અને ગાંધીજી દરેક સમયમાં પ્રસ્તુત છે તેને એ પ્રતિતિ પણ કરાવે છે.
1: આજે આપણે એક એવી વ્યક્તિને મળવું છે જેમની જીવન સફરની જાળવણી છે, જેમણે ગાંધીજીને જીવંત રાખ્યા છે. તેમનું સર્જન ગાંધીજી તેમના સ્વજન હોવાની સાબિતી આપે છે. આજે આપણી સાથે છે જયેશભાઈ હિંગળાજીયા. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના વતની એવા જયેશભાઈએ ગાંધીજીને પોતાના કર્મો દ્વારા, સર્જન દ્વારા જીવંત રાખ્યા છે. ગાંધીજીને વિશિષ્ટ રીતે જીવંત રાખનારા જયેશભાઈ અત્યાર સુધીમાં 100 થી વધુ વખત ગાંધીજીના સ્ટેચ્યુ તરીકે નિદર્શિત થયા છે. ગાંધીજીના મિનિએચર આલ્બમ્સ બનાવ્યા છે. તેમના લગભગ 151 થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ થયા છે. આવા જયેશભાઈ સાથે આપણે વાતની શરૂઆત કરીએ. ભાઈ આજે આલ્બમ્સ છે તો એમાં એની જાળવણી ને એ બધું પછી કઈ રીતે એને
2: સોનાની જે વસ્તુ હોય એ ખાલી ડબ્બી લઈને વ્યવસ્થિત એને કાપડમાં રાખી અને સાચવીને એનું એક બોક્સ બનાવેલું છે. એનું પેસર એ હું
0: ૩ કે ૪ ઓક્ટોબર
2: બીબીસી ન્યૂઝ માં જયારે પોરબંદર ના લોકો આવ્યા અને એને મને સ્થાન મળ્યું ત્યારે અમે ૩ ગાંધીજી હતા, એમના ફ્રેન્ડ્સ ના હતા અને એક ઇન્ડિયાના પણ હતા, બે ત્રણ વિદેશના હતા. એ લોકોએ પછી મને સિલેક્ટ કર્યા. એમાં મેં ઇન્ટરવ્યુ લીધું પોરબંદરમાં જ હતું, ગોલ્ડન સ્ટેચ્યુમાં. અને ત્યારબાદ ગાંધીજીના જે અમુક પ્રસંગો છે કે એ સમયમાં આપણે અસ્થિ વિસર્જન કર્યું હોય તો હરદ્વાર સુધી ના જઈ શકાય, ત્યારે આપણે ટ્રેન કે કોઈ બસ કે એવી કોઈ વ્યવસ્થા નહોતી. એ સમયે સૌરાષ્ટ્રના માણસો અસ્થિ વિસર્જન કરવા માટે જૂનાગઢના દામોદર કુંડનો ઉપયોગ કરતા. તો એ સમયનો શોધ હતો કે મહાત્મા ગાંધીજીએ એના માતા પિતાનું અસ્થિ વિસર્જન દામોદર કુંડમાં કરેલું છે. ઘણા માણસોને, ઓછા માણસોને એવું ખબર છે. એવા બધા ઘણા એવા પ્રસંગો છે જે લોકોને ખબર નથી કે બીબીસી ડોક્યુમેન્ટરીમાં બતાવવામાં આવ્યું છે. એમાં મેન ગાંધીજીનો રોલ મેં કરેલો હતો. પિક્ચરનું નામ છે બીબીસી સ્ટુડિયોમાં કે આ માણસને 1982 જયારે ગાંધી પિક્ચર બનાવ્યું હતું, બિલ ક્વિન છે, લંડનમાં હતા, એને ગાંધીજી રોલ કર્યો. એવું પિક્ચર અત્યારે પાછું બનાવી, બિગ પિક્ચર બનાવ્યું, મોટું પિક્ચર બનાવ્યું અને આ માણસને મેન ગાંધીજીના રોલ તરીકે એને રાખવો અને રાખવો.
1: એટલે અત્યારે રોલની વાત આવે તો જયેશભાઈ તમે આમ કોઈ તાલીમ લીધેલી છે અભિનયની કે એવી?
2: ના, બિલકુલ નહીં, કોઈ દિવસ નહીં. એ ખરું કે મૂવી જોઈ ચડું, પિક્ચરો જોઈ, ફિલ્મ જોઉં. જૂના પિક્ચર જોવાનું મને બહુ શોખ છે કે જેવી રીતે એકદમ બહુ બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચરો છે એમાંથી ઘણું બધું એમાં સ્ક્રિપ્ટ મેળવતો હોય કે સારા સારા વાક્યો હોય, સુવિચારો હોય, એના માધ્યમથી હું એક્ટિંગ અભિનય એવી રીતે શીખતો હોય.
1: દેશભરમાં વિવિધ સ્થળોએ તમે ગાંધીજી ને જીવંત કર્યા છે.
2: જી,
1: તો લોકોનો પ્રતિભાવ કેવો હોય છે કે બાળકોથી માંડી છે, વૃદ્ધો છે કે સમવયસ્કો છે,
2: લોકોને જાણકારી મળે એના વિશે ટ્રેન એ લોકો ઇન્ડિયા ગવર્મેન્ટ બહાર બધા શહેરોમાં મૂકતા લોકો સુધી જાણકારી પહોંચે. એ સમયમાં પોરબંદરમાં પ્રોફેસર છે અને એ

0: मुद्दा जो संबंध है त्यारे अमे नक्की कर्यु के भाई गांधीजी बनीने जे साहेब उभी है तो प्रथम वखत हुं रिस्क कलाक हुं त्यारे एक नंबर ना प्लेटफॉर्म उपर उभो पेला दिवसे माणसो ने कोई खबर ना पड़ी क्या माणस गांधीजी पछी मीडिया ने प्रेस मारा ने बधा आव्या न्यूज पेपर अने मीडिया ने माध्यम थी लोग ने खबर पड़ी पोरबंदर शहर में क्या तो माणस ज छे ने स्टेच्यू बनीने उभो छे लोग घणा बधा माणसो आव्या પ્રયત્ન કરે ઘણી વખત ધોતી ખેંચે ઘણી બધા એવા પણ માણસો કે જે લોકોને દારૂ પીવાની ટેવ હોય તો એ લોકો સભાયક છે કે ગાંધીજી તમે જન્મ લીધો એટલે દારૂ નહીં મત મળતો તમે બીજો જન્મ લીધો તો દારૂ નહીં છૂટવો અલગ અલગ વિચારોથી લોકો મને કહેતા મેં એક વિચાર એમાંથી લીધો કે જો મારે 20 કલાક આટલું બધું સહન કરવું પડતું હોય તો આજે ગાંધીજીએ એના જીવનમાં કેટલું સહન કર્યું હશે અત્યારે જમાના પ્રમાણે માણસો આજે નાના માણસ થી લઈને મોટા માણસ ગરીબ થી લઈ અને કરોડપતિ સુધી આજે કોઈ પાસે સમય નથી ખાસ કરીને કે મહાત્મા ગાંધીજીની ગુજરાતીમાં જે આત્મકથા આવે એ 483 પેજનું છે તો આટલો બધો કલાકો સુધી કે દિવસો સુધી માણસો પાસે ટાઈમ નથી રહેતો એને અનુલક્ષીને મેં આ પુસ્તક બનાવ્યું પુસ્તકની અંદર 200 ગાંધીજીના પ્રશ્નો અને જવાબ તૈયાર એક મેગેઝિનમાંથી મેં લઈ અને તૈયાર કર્યા છે જે 200 પ્રશ્નો અને એના જવાબ વાંચી તો માત્ર 1.5 કલાકની અંદર મહાત્મા ગાંધીજીનું જીવન ચરિત્ર અને જન્મથી મૃત્યુ સુધી ટૂંકમાં સમજી શકે અને આ પુસ્તકનું મોટું બનાવવાનું પણ એક બીજો ઉદ્દેશ મારો એ છે કે એક હોલમાં રાખી શકે એક પુસ્તક હોય તો એક માણસ જ વાંચી શકે તો મારો બીજો પણ આ પુસ્તકનો એવો ભાવ છે એવો સંદેશ હતો કે એ પુસ્તકને ખોળમાં રાખીએ તો લગભગ મારા અંદર પ્રમાણે 2-3 કે 5 હજાર માણસ સુધી એક સાથે આ પુસ્તક વાંચી પણ શકે
1: એટલે અભાવ સરસ જેને કહેવાય કે ગાંધીજી વધુ ને વધુ લોકો સુધી પહોંચે જે માટે સરસ ઉપક્રમ કરે છે
2: જશભાઈ તમને પૂછવાનો એ પણ મન થાય કે આપ આટલા વર્ષોથી લગભગ 20-એક વર્ષોથી ગાંધી
0: ના હું લગભગ 2003 થી શરૂઆત કરી એટલે 10-એક વર્ષ ની
2: 10 થી 12 વર્ષથી આપ ગાંધીજી બનવાનું આપે ચાલુ કર્યું તો આપના પોતાના જીવનમાં કઈ ફેરફારો તમે નોંધ્યા છે કઈક સ્વભાવમાં ચેન્જ આવ્યો હોય કે કઈક જીવનશૈલી બદલાણી હોય
0: ના આમ તો પહેલેથી જ ગાંધી વિચાર મેં તમને વાત કરી કે અમારા મામાની પપ્પા હતા એ ગાંધીજી સાથે ઘણી વખત સંકળાયેલા હતા સત્ય મીઠાના સત્યાગ્રહમાં સાથે હતા ચરણમાં સાથે હતા ગાંધીજી સાથે જેલમાં ઘણી વખત સાથે ગાંધી જીવન તો ઘણો બધો છે કે ભાઈ જીવનમાં કરકસર્યું જીવન જીવવું આપણે સાદું સિમ્પલ કપડા આપે પહેરવા જીવનમાં ખોટો ખર્ચ નહીં કરવાનો કે એ તો નાનપણથી જ મા બાપ શીખવા મળે છે એટલે ગાંધીજી ભણવા ત્યાર પછી પરિવર્તન એવું નથી પણ મારે બચપણથી જ ગાંધી વિચાર થયા છે
1: ગાંધીજી કદાચ વધારે જીવનમાં પ્રભાવ દાસભાઈ કોઈ પણ ક્ષેત્રમાં આપણે આગળ વધવું હોય તો આર્થિક પાસો છે બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે તો તમે આજે ગાંધીજીના સ્ટેચ્યુ બનો છો એમાં જે કલરનો અને મેકઅપનો અને બધો ખર્ચ થતો હોય આલ્બમ્સ તૈયાર કરો છો તો એ માટે પણ મોટી ધનરાશિની જરૂર પડે સાથે તમારો વ્યવસાય એવો છે કે જેમાંથી એટલું વળતર ન મળતું તો આ બધું મેનેજ કઈ રીતે થાય છે
0: લગભગ અત્યાર સુધીમાંથી મેં ખર્ચ કર્યો નહીં મારા પોતાની મહેનતમાંથી જ કર્યો મને અત્યાર સુધીમાં ના કોઈ ગવર્મેન્ટ સહાય મળી છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી અથવા ભારત સરકાર તરફ

સંસ્થા તરફથી મળી છે. હું માત્ર માત્ર મારા ખોટા મારા મહેનતના પૈસેથી જ હું ગાંધીજી બનું છું, એલ્બમ બનાવું છું, બધા રેકોર્ડનો સામાન મળું છું. અને અમને ઘણા એવી પણ ગેરસમજ થાય કે ભાઈ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળે તો લાખો રૂપિયા મળે, લંકામાં પૈસા મળે, પુરસ્કાર મોટો પુરસ્કાર રૂપિયા મળે. પણ આ તમને એક મને કહેવાનો મોકો મળે લોકો સુધી કહેવાનો કે રેકોર્ડ કંપનીમાં કોઈ રેકોર્ડ કંપની ગિનિસ, લિમ્કા, ઇન્ડિયા કોઈ રેકોર્ડ કંપનીમાં ક્યાંથી પણ રોકડ પુરસ્કાર કે કોઈ જાતનું મળતું નથી.

ગાંધીજી ના પ્રસંગો છે

0: سر گنجی بیچا کرا تو بھی اپنا دے بھارت دیش ترقی یا گجرات گورنمنٹ ترقی کو بگ پکچر کے موٹے پکچر بنا مانگتا ہے گاندھی جی نے تو ایک یہ بہت اچھا سے جیون میں کہ مہاتما گاندھی جی نے میں ایسا نہیں کروں
1: સમય પર આપણને કહે છે કે આપણે રોકાવું પડે. દેશભાઈ આપ ખાસ અહિયાં રાજકોટમાં એક પ્રદર્શન માટે આવેલા અને સમય કાઢીને આકાશવાણી ની મુલાકાત આવ્યા અને શ્રોતાઓ સાથે તમારા જીવનની અંતરંગ વાતો શેર કરી એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે પણ જરૂર થી આપણા જીવનની અંદર એને અમલ કરવાની કોશિશ કરીશું. તો ચાલો દોસ્તો આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રિલેટિવ્સ સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો ભાઈ, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

મિત્ર આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સર્વપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ. ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. 2 દિવસ દરમિયાન શ્રી શાહ રાજ્યમાં વિવિધ પહેલનો શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ કરાવશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠકમાં પણ હાજરી આપશે. શ્રી શાહ સાંજે અમદાવાદના શાહીબાગ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનની કામગીરીની સમીક્ષા કરશે. તેઓ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભાના લોકદરબારમાં પણ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે રવિવારે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે.
0: વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે, જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ, પંખા, એસી અને કોમ્પ્યુટર ફરજીયાત બંધ રાખવાના રહેશે. તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજીયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે. તમામ વિભાગોએ આગામી 45 દિવસમાં પોતાનો ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે. જે કચેરીઓ આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સહિત દેશભરમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. ગુજરાત પોલીસે આજે રાજ્યભરમાં વિવિધ રેલીઓનું આયોજન કર્યું. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે અમદાવાદમાં માદક પદાર્થ વિરોધી સાયક્લોથોનને લીલી ઝંડી આપી, જેમાં પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા. આ પ્રસંગે તેમણે કહ્યું પોલીસની સાથે નાગરિકોને પણ આ ઝુંબેશમાં જોડાવા અનુરોધ કર્યો.
2: इसका मुख्य उद्देश्य ये था कि लोगों को ड्रग का जो इश्यूज बढ़ रहे हैं, चैलेंजेस बढ़ रहे हैं, ड्रग का जो दूषण बढ़ रहा है, लोग उसका सेवन कर रहे हैं, उससे लोगों को जागरूक करना. पुलिस इस मुहिम में बहुत ही पहले बार कार्रवाई कर रहे हैं, चाहे वह एंटी नार्कोटिक्स टास्क फोर्स हो, एटीएस हो, क्राइम ब्रांच, एसओजी के साथ साथ लोकल पुलिस स्टेशन पे भी ज्यादा से ज्यादा ड्रग पैडलर को पुलिस पकड़े, कार्रवाई करे, सभी समाज के सभी वर्ग जुड़े ताकि इसको नष्ट नाबूद हम इसको कर सकें.
0: સુરતમાં યોજાયેલી જનજાગૃતિ રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું માદક પદાર્થ સામે પોલીસની લડત ચાલુ રહેશે. દરમિયાન સુરેન્દ્રનગરમાં એ ડિવિઝન પોલીસ દ્વારા સાયકલ રેલીના માધ્યમથી માદક પદાર્થના દૂષણ સામે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહેસૂલ ગુપ્તચર નિદેશાલય ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર ડીઆરઆઈએ બાતમીને આધારે એક ટ્રેનમાં સર્ચ ઓપરેશન કર્યું. તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક મુસાફરને અટકાવીને તેની ઝડપી લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેના સામાનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો. ડીઆરઆઈએ એનડીપીએસ એક્ટ હેઠળ આ ગેરકાયદેસર હેરફેરમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું સિંહોના બદલાયેલ વર્તન અને વ્યવહાર અંગે સરકાર વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો મારફતે ગહન અભ્યાસ કરાવશે. અમરેલી જિલ્લાના ખાંભાના ચતુરી ગામે વન્ય પ્રાણીના હુમલાની ઘટનાના પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ સામૂહિક રીતે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે શ્રી મોઢવાડિયાએ વિવિધ પ્રશ્નો સાંભળીને તે મુદ્દે સરકાર લાંબા અને ટૂંકાગાળાના પગલાઓ ભરીને પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે તેમ જણાવ્યું. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત અંતર્ગત આજે ખેડા જિલ્લાના ગોબલેજ ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ખેડા પરિષદ યોજાઈ. રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી રમણ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 1763 કરોડ રૂપિયાના 43 સમજૂતી કરાર કરાયા. દરમિયાન મહાનુભાવોના હસ્તે સબસીડીના ચેક, લોન, મંજૂરી પત્રો તથા સહાય પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત લોકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચનો મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજ્યભરમાં મુસ્લિમ બિરાદરોએ તાજિયા જુલુસ નીકાળ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ અને હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવી આ હુસેનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. આ અંગે એક મુસ્લિમ બિરાદર અશરફ કુરેશીએ પ્રતિક્રિયા આપી. ભાવનગરમાં મહોરમ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 100 બોટલ રક્ત એકત્રિત કરાયું તો નવસારીમાં મહોરમના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા. દરમિયાન જૂનાગઢમાં 50થી વધુ કલાત્મક તાજિયાઓની વચ્ચે નવાબી કાળની ચાંદીની સેજ મુખ્ય શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મહોરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ સતત 6ઠી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા છે. કેયુર ભટ્ટ છેલ્લા 10 વર્ષથી સતત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 8 વર્ષથી તેઓ આ સંસ્થાની પોસ્ટ એન્ડ બુલેટિન કમિટીના ચેરમેન તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જો કે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. આગામી 2-7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: Thank you.

અમદાવાદમાં રમાયેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે રમાયેલી બે મહત્વપૂર્ણ મેચોમાં કઝાકિસ્તાન અને કોરિયાએ જીત મેળવી છે. બીજી તરફ ભારત પોતાની તમામ પાંચ મેચ જીતીને પોલેન્ડમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. પોલેન્ડે મેચમાં કઝાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 3-1 હરાવ્યું. બીજી મેચમાં કોરિયાએ પણ કતારને 3-1 પરાજય આપ્યો હતો. ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણભાઈના માર્ગદર્શન હેઠળ આગામી 28-30 જૂન સુધી પોલિયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં 335 બુથ ટીમ સભ્યો અને 100 સુપરવાઇઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના જન્મથી 5 વર્ષના 1,33,688 કરતા વધુ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ. ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડના માદક પદાર્થ પકડ્યો. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજા જુલુસ નીકળ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ના ખેડૂત મિત્રો ને રામ રામ રામ રામ
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હોવ ડાયરા ના મિત્રો ને જા જા કરીને રામ રામ
2: રામ રામ અટલ બેન રામ રામ
3: રામ રામ ભાઈ મજામાં
2: અરે એકદમ મજામાં અટલ બેન
3: અને જોડે આવે ને વધારે મજા પડે વાતો કરતા હોય નવા નવા વિષયો ઉપર આપણને જાણકારી મળતી હોય એટલે આપણી જે કેવી રીતે માહિતીમાં વૃદ્ધિ થાય અને આપણને એમાંથી જે વસ્તુ લાગુ પડતી હોય આપણે અપનાવી પણ શકીએ
2: જીવનમાં બેઠા હોય ને તો નવા નવા વિચારો આવે નવી નવી વાતો ઉજે આજે બેઠા પણ ત્યારે તો એવો સરસ એમ વિચાર આવતો હતો કે આપણો દેશ છે એ આપણી ખેતી પ્રધાન દેશ છે હવે આ ખેતી પ્રધાનતાની સાથે સાથે આપણા દેશમાં વસ્તી વધારો પણ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે બરાબર અને એને કારણે થોડું શહેરીકરણ વધ્યું છે અને ખાસ કરીને જે ખેતીલાયક જમીનો છે એ બિન ખેતીમાં ફેરવાતી જાય એટલે ખેતીની જમીનો છે ને એનું પ્રમાણ આપણે એમ કહીએ કે ખેડૂત દીઠ

0: ઉપયોગી એના વિચારે ચાલ્યો હતો કે ભાઈ હવે એવું કંઈક કરવું જોઈએ કે જે ઓછી જગ્યા હોય છતાં પણ આપણે ઉત્પાદન સારું મેળવી શકીએ, ખેડૂતો પોતાની આવક છે એ વધારી શકે. તો એવો કોઈક રસ્તો, એવો કોઈક જે ટેકનોલોજી છે, એવું કંઈક વિજ્ઞાનનો આપણે વિકાસ થાય તો આપણને વધારે એના ફાયદો મળે. અને અભિરામ, તમે આમ સમજી જ ગયા હશો કે સોરે આજે કંઈક આવી તો આજનો વિષય છે શાકભાજીના સંકર જાતોનું વાવેતર વધુ પ્રમાણે માટે અત્યંત આવશ્યક. આ વિષય સરસ મજાનો છે અને વિષય નિષ્ણાંત તરીકે ડોક્ટર તેજસ કુમાર બોરખતરિયા સાહેબ, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, તેઓ જૂનાગઢથી ખાસ જોડે આ વિષય આપણને માહિતી આપવા આવી ગયા છે. તો બોરખતરિયા સાહેબનું સૌથી પહેલા સ્વાગત કરીએ, એમને કહીએ
1: સૌથી પહેલા તો એ કહો કે ભાઈ આ શંકર જાતો કે જેની હાઇબ્રિડ વેરાયટી પણ કહેવામાં આવે છે એ છે શું?
2: આમ તો આપણા ખેડૂત મિત્રો છે એ શંકર જાતો વિશે જાણતા જ હોય છે, અને કપાસ માટે તો આ નામ છે ને ખૂબ જ જાણીતું છે. મોટાભાગના ખેડૂતો છે જાણતા હોય કે ભાઈ શંકર જાતો એ એવા બીજની જાતો છે કે જેની અંદર છે એ સારા સારા અને વિભિન્ન નર અને માદા લાઈનને ક્રોસ કરી અને તૈયાર કરવામાં આવતી સંતતિ છે એ ખેડૂતોને સીધી વાવેતર માટે આપવામાં આવે છે. અને આમ સરળ ભાષામાં કહીએ તો બે ઉત્તમ જાતોના સારા ગુણો છે ને એને જોડીને જો એક નવી જાત બનાવવામાં આવે ને તો એને આપણે શંકર જાત કહી શકીએ. આ જાતો છે માર્કેટની અંદર હાઇબ્રિડ વેરાયટી તરીકે ઘણી વાર વેચાતી હોય છે, અને જો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એને F1 નામ પણ આપવામાં આવે છે. એટલે ઘણી બધી કંપનીઓ છે એ F1 સીડ્સ કરીને પણ છે એ આ શંકર જાતોનું વેચાણ છે એ કરતી હોય છે.
0: બરાબર. હવે બરખતરિયા સાહેબ, શાકભાજી ઉગાડતા જે ખેડૂત મિત્રો છે હવે એ લોકો માટે શંકર જાતો કેમ ખૂબ મહત્વની હોય છે?
2: આમ તો છે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોનું પ્રમાણ એ ધીમે ધીમે વધતું જાય છે અને વધવું પણ જોઈએ, કારણ કે જો ઓછા ખર્ચમાં ઓછી જમીનમાં ખાસ કરીને આપણે જો વધુ નફો મેળવવો હોય તો તેના માટે છે શાકભાજી જેવા પાકો તરફ વળવું એ ખૂબ જ જરૂરી હોય છે. અને જો આપણે શાકભાજી જેવા પાકની ખેતી કરતા હોય તો પછી તેની અંદર છે સારામાં સારી જાત વાવવી એ પણ અત્યંત આવશ્યક બની રહી. અને સૌથી સારી આજના જમાના પ્રમાણે જો આપણે કહીએ તો જે શંકર જાતો છે એ સૌથી સારી ઉત્પાદન આપતી જાતો છે, અને સાથે સાથે છે તેની ગુણવત્તા પણ ખૂબ જ વધારે હોય છે. એટલે અંદાજિત જો આપણે જોઈએ ને તો આજે 60-80% જેટલા ખેડૂતો તો છે શંકર બીજોનું વાવેતર છે એ કરતા જ હોય છે, પરંતુ હજી ઘણો મોટો વર્ગ ખેડૂતોનો એવો છે કે જે છે એની આ શંકર જાતો પ્રત્યે છે એ એટલા જાગૃત નથી, તેથી છે તે પૂર્ણ આવક મેળવી શકતા નથી. આ શંકર જાતો એ સામાન્ય જાતોની સરખામણીમાં છે એ ઘણી બધી બાબતોમાં છે એ સારી હોય છે, અને તેથી જ છે તેનું વાવેતર કરવું એ ખાસ કરીને બધા કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ રહેતી હોય છે. શંકર જાતો છે એ વધુ ઉત્પાદન માટે જાણીતી છે, આમ જોઈએ તો સામાન્ય જાતોથી સરેરાશ 20-30% જેટલું વધુ ઉત્પાદન છે એ શંકર જાતોના વાવેતરથી મળે. અને ટમેટા મરચા જેવા પાકો છે એની અંદર તો આવી હાઇબ્રિડ જાતો છે ખૂબ જ જાણીતી બની છે. તે ઉપરાંત તો કે ભાઈ સારી ગુણવત્તા એમ શંકર જાતોનો ફાળો છે એ આપણને ખબર છે કે ગુણવત્તા વધારવાનો પણ ઘણો રહેલો છે. એક સરખા કદ, ચમકદાર રંગ અને આકર્ષક દેખાવ વાળા ફળ છે એ શંકર જાતોમાંથી મળતા હોય, એટલે ખાસ કરીને શાકભાજીનો ભાવ છે એ બજારની અંદર 15-25% જેટલો છે એ વધુ મળી રહે જો શંકર જાત હોય તો. એમ આના સિવાય જોઈએ તો એની વહેલી પાકવાની ક્ષમતા, એમ હાઇબ્રિડ જાતો છે એ સરેરાશ આપણે જોઈએ તો 5-10 દિવસ છે એ વહેલી પાકે, અને તેને લીધે છે એ જેમ વહેલો પાક મળે એમ ખેડૂતોને છે બજાર ભાવ છે એ વધારે મળે, અને તેથી છે બજારમાં છે ખેડૂતો આ શંકર જાતો જો વાવે તો વહેલો પાક બજારમાં લાવી શકે અને તેનાથી તેમને વધુ ઉત્પાદન મળે, વધુ નફો મળે. ખાસ તો એ સિવાય તો કે રોગ અને જીવાત સામે પ્રતિકારકતા આ શરૂઆતમાં જ વાત કરી કે બે ઉત્તમ જાતોના ગુણ છે એક જાતમાં ભેગા થાય પછી કરી અને એક જાત જો રોગ સામે હોય રક્ષણ આપતી હોય બીજી જાત છે એ જીવાત સામે રક્ષણ આપતી હોય આ બંનેના ગુણ છે એ ભેગા થાય અને એક એવી જાત મળે કે જે આ બંને સામે આપણને રક્ષણ આપતી હોય એટલે એવી રીતે છે આમ જોતા સરેરાશ દવાનો ખર્ચ પણ ખેડૂતોનો ઘટે અને 10-20% છે એ તેમનો જે આપણે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ કહેતા હોય કે જે ખેડૂતો છે એ પાકનું વાવેતર કરે અને છેલ્લા સુધીમાં જે કઈ પણ ખર્ચ આવતો હોય એના અંદર તમને 10-20% જેટલું ફાયદો થાય અને ત્યારબાદ તો કે જેમ આપણે વાત કરી એમ કે બજારની અંદર ભાવ તો સારો મળવાનો જ છે કારણ કે રોગ અને જીવાત તો હોવાની નથી એટલી એટલા માટે છે ખૂબ જ ફાયદો થાય એમ અને જે આપણું ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એ જે દિલ્હીથી કાર્યરત છે તેમના અભ્યાસ પ્રમાણે છે હાઇબ્રિડ ટેકનોલોજી અપનાવવાથી છે એ ખરેખર ખેડૂતોને છે આવકની અંદર નોંધપાત્ર વધારો છે જોવા મળ્યો છે ખૂબ જ સરસ વાત કરી આપે કારણ કે ખેડૂતો શું છે ખર્ચાથી ભાગતા હોય બરાબર ને જેમ સામે ખર્ચો વધે એમ એ કે ભાઈ એમાં વાવેતર માં આપણે નથી જવું એમ જે સસ્તું બીજ મળતું હોય તેના તરફ જનરલી આકર્ષાતા હોય પણ તેઓ કરવું એ હિતાવહ નથી શા માટે તો કે શંકર જાતોનું જે બીજનો ખર્ચ છે એ ચોક્કસ સામાન્ય જાતો કરતા વધારે હોવાનો એમ પરંતુ જો આપણે જોઈએ તો વધુ ઉત્પાદન પ્લસ સારી ગુણવત્તા એટલે વધુ કમાણી એક ચોખ્ખો હિસાબ છે અને શંકર જાતોનું જો વાવેતર ખેડૂતો કરે તો ખાલી ઉપજ વધે એટલું નથી પરંતુ એની ગુણવત્તા પણ સામે વધે છે અને તેથી છે એને બજારમાં વધારે ભાવ મળે અને આવકમાં વધારો થવાનો છે એટલે જો ખર્ચાની સામે આપણે જોઈએ તો આપણે ઉદાહરણ આપીને સમજીએ તો વધારે ખેડૂતોને સમજાય તો જો આપણે મરચાનું ઉદાહરણ લઈએ તો મરચાની અંદર છે જો આપણે બીજનો ભાવ જોઈએ તો ખૂબ જ સામાન્ય જાતો હોય છે જે તેની અંદર છે એ જે બીજનો ભાવ હોય તેની સાપેક્ષે એ આપણે બમણો કદાચ ભાવ ગણીએ કે જે શંકર જાતોનો ભાવ હોય છે પણ જો આપણે ઉત્પાદનની એની વાત કરીએ તો ઉત્પાદનની અંદર છે એ પરંપરાગત જાતની અંદર 100 ક્વિન્ટલ જેટલું છે પ્રતિ હેક્ટર છે ઉત્પાદન ખેડૂત મિત્રોને મળતું અને એનો ભાવ જો જોઈએ તો 20 રૂપિયા જેટલો પ્રતિ કિલો ભાવ છે એ સામાન્ય પરંપરાગત જાતોમાં ખેડૂતોને મળે એટલે ઓન એન એવરેજ આપણે કરીએ તો 2 લાખ જેટલું ઉત્પાદન છે એ પ્રતિ હેક્ટર ખેડૂતોને એમાંથી મળે સામે જો શંકર જાતોનું વાવેતર કરે તો જેમ બીજનો ભાવ બમણો થાય છે સામે ઉત્પાદન પણ 1.5 ગણા જેટલું તો વધે જ છે એટલે 150-200 ક્વિન્ટલ જેટલું ઘણી વાર છે શંકર જાતોની અંદર ઉત્પાદન મળે અને એનો ભાવ પણ જો આપણે 20 રૂપિયા હોય તો આને 25 રૂપિયા તો મળી જાય અને આમ જોઈએ તો એને જે કુલ આવક થતી હોય એ બમણી થઈ જાય એટલે કે એમાંથી 2 લાખ રૂપિયાનો જો એને ફાયદો મળતો હોય તો અહીંયા એને 4 લાખ રૂપિયાનો ફાયદો ઘણી વાર મળે છે અને એના માટે થોડો ઘણો ખર્ચ પણ કરવો પડે છે મેળા પદ્ધતિઓથી વાવેતર ઘણી વાર થતું હોય છે ત્યારબાદ છે યોગ્ય ખાતરનું વ્યવસ્થાપન કરવું પડતું હોય છે પરંતુ સામે ઉત્પાદનમાં પણ એટલો વધારો થાય છે જો રીંગણની વાત કરીએ તો રીંગણની અંદર 12 રૂપિયા જેટલો છે એને ભાવ મળી રહી અને ઉત્પાદન વાત કરીએ તો 280 ક્વિન્ટલ ની આજુબાજુ છે પ્રતિ હેક્ટર ઉત્પાદન ખેડૂત મિત્રો મળતું હોય અને એના અંદર જો આપણે જોઈએ તો 3-3.5 લાખ જેવું જેટલો છે એ પ્રતિ હેક્ટર ખેડૂતોને ઘણી વાર ફાયદો થતો હોય છે પણ સામે જોઈએ તો શંકર જાતોનું વાવેતર કરે તો એમાં 6-7 લાખ જેટલો છે એ પ્રતિ હેક્ટર ફાયદો થઈ શકે ભલે માર્કેટ છે કે નહીં આવી ઘણી બધી બાબતો છે એ ધ્યાન લેવી પડે પરંતુ ચોક્કસ એમને શંકર જાતોની અંદર છે પરંપરાગત જાતો કરતા વધારે જ ફાયદો થયો એમ આમ આપણને ખબર પડે કે ભાઈ જેમ જેમ છે ખેડૂતો એવી જાતોનું વાવેતર કરે કે જે જાતો છે એના અંદર ઉત્પાદન ક્ષમતા છે વધારે મળે તો એને બીજના ખર્ચની સામે પણ ફાયદો થવાનો અને અલ્ટિમેટલી ફાયદો વધારે જ થવાનો છે અને ત્યારબાદ ભીંડા જેવા પાકની જો વાત કરીએ તો એક ઉદાહરણ છે કે કસારી ગામના છે કશોકભાઈ કરીને ખેડૂત હતા એમ એમણે ભીંડાનું વાવેતર કરીને 1 વીઘામાં 1 લાખ જેટલો નફો છે મેળવો હતો એમ એટલે આપણને એમ લાગે 1 લાખ એટલે તો ઘણો બધો કહેવાય પણ એ બે વીઘા જેટલી જ ખેતી કરતા હતા એમ, પરંતુ એ બે વીઘા નું માર્કેટ મળતું હતું એટલે ચોખ્ખું છે ને ફાયદો થતો, એટલે
1: ટૂંકી ખેતી માં પણ નફાઓ થઈ શકે,
2: 100% થઈ શકે. હવે બરફતરિયા સાહેબ, આ જે મહત્વના શાકભાજી પાકોમાં સંકર જાતો વિશેની છે ને થોડી માહિતી હજી અમને આપો. આમ તો આપણે શંકર જાતો ના ફાયદા વિશે ઘણી બધી વાત કરી એમ, પણ ખેડૂતોને હંમેશા પ્રશ્ન એ જ હોય કઈ જાત સારી અને કઈ જાતનું વાવેતર અમારે કરવું એમ.

0: આ શંકર જાતો છે એ મળી રહે છે કે નથી મળતી માર્કેટમાં, કઈ રીતના છે, એ ઘણી વાર એમના પ્રશ્નો હોય છે. એટલે ગુજરાતની અંદર જો ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણા રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ જે છે, આપણને ખબર છે કે આણંદની કૃષિ યુનિવર્સિટી છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, નવસારી કૃષિ યુનિવર્સિટી છે, દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી છે. આ બધી કૃષિ યુનિવર્સિટીઓ છે એ સાથે મળી અને બધાની પાસે શાકભાજીના સંશોધન કેન્દ્રો છે અને તેઓ છે એ ચોક્કસ શંકર જાતોના ઉત્પાદન માટે છે એ કાર્યરત હોય છે. આપણે આણંદની વાત જો કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટીએ ઘણી બધી વિકસાવેલી શંકર જાતો છે એ લોકોનું વેચાણ છે એ કરતા હોય છે, જેમાં છે ગુજરાત આણંદ બોટલ ગ્રેડ હાઇબ્રિડ એક જે દૂધીની શંકર જાત છે તે ખૂબ જ પ્રચલિત છે. ત્યારબાદ જો આપણે રીંગણમાં વાત કરીએ તો ગુજરાત આણંદ રીંગણ હાઇબ્રિડ છે એની 3 નંબરની જે વેરાયટી છે એ નવીન છે અને એમાં પણ ખૂબ જ સારું ઉત્પાદન ખેડૂત મિત્રોને મળે છે. ત્યારબાદ જે આપણે મરચાની વાત કરીએ તો મરચાની અંદર ખાસ કરીને આપણે જે શાક બનાવવામાં ઉપયોગ કરતા હોય તેની માટે છે એ ગુજરાત આણંદ વેજીટેબલ ચીલી હાઇબ્રિડ કરીને મરચાની એક નંબરની વેરાયટી છે એ બહાર પાડેલી છે કે જે છે ખૂબ જ સારું ઉત્પાદન છે એ આપે છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર પણ આવેલું શાકભાજી સંશોધન કેન્દ્ર છે તે પણ રીંગણ અને ભીંડાની અંદર ખાસ કરીને છે ખૂબ જ સારું સંશોધન કરે છે અને એને પણ ઘણી બધી જાતો વિકસાવી છે જેમાં ગુજરાત જુનાગઢ બ્રિંજલ હાઇબ્રિડ 4 એટલે કે રીંગણની છે 4 નંબરની જે જાત છે તે સિવાય એક ખૂબ જ પ્રચલિત હાલમાં બનેલી જાતો હોય તો તે છે ભીંડાની જાતો એમ. એટલે ભીંડાની અંદર છે ગુજરાત જુનાગઢ ભીંડાની જે હાઇબ્રિડ 4 છે તે ખૂબ જ પ્રચલિત છે અને એ પણ ખૂબ જ નવીન વેરાયટી છે. આ સિવાય 2 નંબર અને 3 નંબર તો વર્ષોથી વેચાય જ છે એટલે જે 4 નંબર છે એ ખૂબ જ નવી જાત છે અને સારા ઉત્પાદન માટે ખૂબ જ સૌરાષ્ટ્ર આપણા વિસ્તારની અંદર છે એ ખૂબ જ સારી જાત છે. આ ઉપરાંત જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જે દિલ્હીથી કાર્યરત છે તેને પણ ઘણી બધી વેરાયટીઓ બનાવેલી છે કે જેની અંદર પૂસા નામથી છે તેમની વેરાયટીઓ વેચાતી હોય એટલે કોઈ પણ જાત છે એની આગળ પૂસા લાગતું હોય તો તે દિલ્હીથી છે શાકભાજી સંશોધન થયા હોય અને ત્યાંથી જે પ્રચલિત છે એવી પૂસા કરીને ઘણી બધી વેરાયટીઓ છે. ત્યારબાદ છે એક અર્કા કરીને વેરાયટી ખૂબ જ પ્રચલિત હોય છે કે જે છે આપણું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ જે બેંગ્લોરની અંદર આવેલું છે કે જે બાગાયત માટે પાકો માટે ખાસ રિસર્ચ કરે છે તેમણે બનાવેલી છે. એટલે આવી જાતો છે તે અર્કા નામથી વેચતી હોય છે. તો જેમ આપણે કૃષિ યુનિવર્સિટીની વિવિધ જાતો વિશેની વાત કરી તેમાં ખાસ આપણે ખેડૂત મિત્રોને ધ્યાન એ રાખવાનું હોય છે કે દરેકે દરેક વિસ્તાર પ્રમાણે માર્કેટ અલગ અલગ હોય છે અને માર્કેટ પ્રમાણે જરૂરી જે જાતો હોય એ જાતો ખેડૂત મિત્રોએ છે ઉત્પાદન કરવું જોઈએ જેથી કરીને નજીકમાં અને સારું માર્કેટ મળી રહે. એટલે જો આપણે મરચાની વાત કરતા હોય તો મરચાની અંદર છે આપણે ખાદ્ય ઉપયોગ માટે આવતા હોય તો તેની અલગ જાતો હોય છે. ત્યારબાદ લાલ પાવડર ના ઉત્પાદન માટે જે કરતો હોય છે ચટણી ઉત્પાદન માટે તેની અલગ જાતો હોય છે. તો જેવી જગ્યાએ તેમનો વિસ્તાર હોય તે પ્રમાણે તેમને જાતો છે બનાવી જોઈએ. ત્યારબાદ રીંગણની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર પણ અલગ અલગ ઘણી બધી જાતો આવતી હોય છે. બરાબર છે, આપણે જે ઓરા માટે રીંગણા કરતા હોય તે અલગ હોય, શાક માટે રીંગણા છે તો ખૂબ જ મોટા રીંગણા પણ આવતા હોય છે, ખાડેલા શાક માટે આપણે નાના રીંગણા છે એ ખૂબ જ પ્રચલિત હોય છે. એટલે આવી રીતના જે વિસ્તારની જે તાસીર હોય આપણે કહેતા હોય ને તે પ્રમાણેની જાતો છે એ ખેડૂત મિત્રો હોય તેને ચોક્કસ ફાયદો થાય. અને વેરાવાળા શાકભાજીઓ છે તેની અંદર પણ અલગ અલગ જાતો આવતી હોય છે. બરાબર, જે આપણે દૂધી છે, તુરિયા છે, બરાબર, આ બધાની અંદર છે કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારની જાતો આવતી હોય. પણ ત્રીજો એ રીતના કે વિસ્તાર અને ખાસ કરીને વાતાવરણ છે એને અનુકૂળ જાતો જો ખેડૂત મિત્રો છે એ વાવેતર કરે તો તેમને ચોક્કસ ફાયદો થાય.
1: સાહેબે ખૂબ વિસ્તારથી વાત કરી કે ભાઈ શંકર જાતો છે એનાથી લાભ શું થાય, કઈ જાતો વાવી. હવે સાહેબને એ પૂછીએ કે સાહેબ આ જે શંકર બીજ આપણે વાપરીએ ત્યારે કંઈક સાવધાની રાખવી જોઈએ કે કેમ?
0: હવે જે પરંપરાગત જાતો વાવતા ખેડૂતો હોય એ ઘણી વાર જો શંકર જાતો તરફ વળે તો તે પરંપરાગત જાતોમાં જે કઈ પણ છે આપણે ખેતી માટેની પ્રક્રિયાઓ કે પ્રોસેસ કરતા હોય તેને તે ફોલો કરે પણ ખરેખર છે એની પદ્ધતિ છે એમાં ઘણી વાર ફરક હોય છે અને આ પદ્ધતિ જો ખેડૂત મિત્રો અપનાવે તો જ એને ઉત્પાદનમાં વધારો મળતો હોય છે. એટલે ખાસ કરીને તો પહેલા તો જયારે બિયારણ લેવા માટે જાય ત્યારે શંકર જાતનું જયારે આપણે બિયારણ લેતા હોય આમ તો ખરી મિત્રો ને ખબર જ છે કે દર વર્ષે નવું બિયારણ લેવું પડે, અને બીજા નંબર માં કે એ જે બિયારણ છે એ પ્રમાણિત હોય એટલે કે સર્ટિફાઈડ હોય તે ખૂબ જ જરૂરી છે, અને વિશ્વાસપાત્ર છે એ ગવર્મેન્ટ કે પછી પ્રાઇવેટ જે કઈ પણ બિયારણ લે પણ એ ગવર્મેન્ટ દ્વારા સર્ટિફાઈડ થવું જરૂરી છે, અને તેવું બિયારણ જો ખેડૂત મિત્રો લે તો છે એમને ખૂબ જ છે સારા બીજ છે મળી રહે. આ સિવાય તો કે ભાઈ યોગ્ય અંતર ખાતર અને સિંચાઈની વ્યવસ્થા પણ એમ, કારણ કે જેમ જેમ આપણે શંકર ધાતુ તરફ જઈએ તો શંકર ધાતુનો છે જે ગ્રોથ છે એ વધારે હોય એમ, એની વૃદ્ધિ છે એ વધારે થતી, એટલે છે એમને અંતર છે એ ઘણી વાર છે વધારે આપવું પડે. આ સિવાય છે એ જેમ આપણે વાત કરી હતી કે મેળા પદ્ધતિથી વાવેતર થતું હોય છે, એટલે છે એ ખાસ કરીને જે વેળાવાળા શાકભાજીઓ હોય એને છે એ વાસના કે પછી ઘણી વાર સિમેન્ટના પણ ઓલા બેનનો ઉપયોગ કરતા હોય છે ખેડૂત મિત્રો, તેની અંદર છે તાર બાંધી મેળા બનાવે છે, અને તેની ઉપર જો વેળા ચડાવવામાં આવે તો તે કાપવા લણણી માટે પણ ફાયદાકારક થાય, અને ખેડૂતોને છે એ રોગ અને જીવાતો પણ તેની અંદર છે એ ઓછી આવતી હોય, એની વ્યવસ્થા પણ બધું સારી રીતે જળવાઈ રહે. આ સિવાય સિંચાઈ ખૂબ જ જરૂરી છે, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે ખેડૂત મિત્રો તો ચોક્કસ એમને વધુ ફાયદો થાય, અને ખાતર જે કઈ પણ હોય છે એ ઘણી વાર જો ટપક સિંચાઈનો ઉપયોગ કરતા હોય તો તેની અંદર લિક્વિડ ફર્ટિલાઇઝર ખૂબ જ ફેમસ હોય છે તે નાખી અને તે પણ જે ઉપયોગ ખેડૂત મિત્રો કરે તો એને ચોક્કસ છે વધુ ઉત્પાદન મળી શકે, એટલે આ બધું ખૂબ જ એમને ધ્યાનમાં રાખવું જોઈએ.
2: તો બરખતરીય સાહેબ, હવે જે શાકભાજીની ખેતી છે એ કરતા ખેડૂત મિત્રોને વધુ ઉત્પાદન મેળવવું હોય તો એને અન્ય કોઈ ભલામણ ખરી, અને ઉપરાંત કઈ આમાં સબસિડી સરકારશ્રી તરફથી મળતી હોય ખરી?
0: હા, આમ તો આપણે વાત કરી કે ટપક સિંચાઈનો પણ ફાયદો થાય, અને સામે બીજી એક વાત કરું તો મલ્ચિંગ એ ખૂબ જ છે પ્રચલિત હોય છે, અને મલ્ચિંગ છે ખૂબ જ જરૂરી પણ છે, કારણ કે શાકભાજીમાં જો સારી ગુણવત્તા મેળવી હોય તો તેની અંદર મલ્ચિંગ એટલે આપણે પ્લાસ્ટિકની શીટ છે એ ખેતરની અંદર છે પાથરતા હોઈએ, અને એની અંદર જો ખેતી થાય તો નિંદાણ પણ ઓછું થાય, ભેજ જળવાઈ રહે જમીનની અંદર, રોગ અને જીવાતનું પ્રમાણ પણ ઘટી જાય છે, અને અલ્ટિમેટલી ફાયદો ખેડૂત મિત્રોને ઘણો થાય છે, એટલે આવું મલ્ચિંગ અને ટપક સિંચાઈનો ઉપયોગ જો ખેડૂત મિત્રો કરે તો ચોક્કસ ફાયદો થાય. પણ ખેડૂતોને પાછો એક પ્રશ્ન આવે કે ભાઈ એટલું બધું મોંઘું છે, ખર્ચો થાય, અને ખર્ચાના સામે શું ફાયદો થાય? એટલે જો સબસિડી સરકારશ્રી તરફથી મળતી હોય તો ખેડૂત મિત્રો ચોક્કસ કરે, અને એના માટે જ છે એ ટપક સિંચાઈ અને મલ્ચિંગ બંને માટે સરકારશ્રી તરફથી સહાય મળે જ છે. આપણે જે આ ખેડૂત પોર્ટલ ખૂબ જ જાણીતું છે તેની અંદર છે સરકારશ્રી તરફથી છે એ ઘણી બધી સબસિડીઓ મળે છે, એમાં જો જોઈએ તો આપણે જે ટપક સિંચાઈ પદ્ધતિ છે તેના માટે છે 15 પ્રકારના શાકભાજી પાકોને તેમણે છે એ આવરી લીધા છે, એની અંદર છે જો ટપક સિંચાઈનો તમે ઉપયોગ કરો તો તેની અંદર છે 60,000 જેટલો છે યુનિટ કોસ્ટ સામે છે એ સહાય છે ખેડૂત મિત્રોને છે આપવામાં આવે છે. ત્યારબાદ છે એ શાકભાજીના બિયારણ માટે પણ જો શંકર જાતોના બિયારણનો ઉપયોગ કરે તો તેના માટે પણ સરકારશ્રી તરફથી સબસિડી મળે છે, અને જો મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગની અંદર પણ સરકારશ્રી તરફથી છે એ જેવી મલ્ચિંગ તમે અલગ અલગ કેટેગરીની છે એ મલ્ચિંગ માટેની પ્લાસ્ટિક શીટ અવેલેબલ હોય છે તેના પ્રમાણે, અને પર્સન્ટેજ અમુક પર્સન્ટેજ છે સરકારશ્રી જેવી પ્રકાર છે તે પ્રમાણે છે સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. તો આ સબસિડીઓ છે આ વર્ષે આમ તો એપ્રિલ માસની અંદર છે તેનું પૂર્ણ થઈ ગયેલું છે, પણ ખેડૂત મિત્રો જો આ વાતને ધ્યાનમાં લે અને આ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ અવેલેબલ હોય ત્યારે છે એ સબસિડી માટે એપ્લાય કરે તો ચોક્કસ તેમને મલ્ચિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિ બંને માટે છે ચોક્કસ તેમને સબસિડી મળી રહે, અને ખેડૂતો છે એ તેનો ઉપયોગ કરી અને ખૂબ જ વધારે ઉત્પાદન શાકભાજીની અંદર મેળવી શકે.
1: વેરભાઈ, જેમ જેમ સમય બદલાય છે એમ એમ આપણે પણ આપણી પદ્ધતિ, આપણી કામ કરવાની દ્રષ્ટિ, પદ્ધતિ બધું બદલવું પડે.
2: એટલે સમય પ્રમાણે છે ને ખેડૂત મિત્ર પણ બધી ટેકનિક છે, નવા નવા બિયારણો છે એનો ઉપયોગ વધારતો રહેવો પડે. તો બેન, શાકભાજીમાં શંકર જાતોનું વાવેતર વધુ કમાણી માટે અત્યંત આવશ્યક. આ વિષય પર ડોક્ટર તેજસકુમાર બોરખતરિયા સાહેબે ખૂબ સરસ મજાની વાતો કરી, ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ છે. વિશેષમાં કોઈ માહિતી સાહેબ પાસેથી મેળવી હોય મિત્રોએ તો એમનો મોબાઈલ નંબર આપણે આપી દઈએ. ડોક્ટર તેજસકુમાર બોરખતરિયા કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જનનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, એમનો મોબાઈલ નંબર છે 97232 અને અંગ્રેજીમાં કહું તો 972324399 2.
1: હવે સાહેબ બેઠા છે, ચોરો જાણ્યો છે, એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મ ગીત સાંભળીએ.
2: અરે વાહ ભાઈ વાહ, ચોક્કસ સાંભળીએ,
1: ગીત સાંભળીએ, છૂટા પડીએ અને સૌ મિત્રોને કહીએ
2: રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે. આ કાર્યક્રમો સમાચારો બધી વિગતો હવે સાંભળવાની છે
1: અને હર હર કલમ રામજી મંદિર જેમ આરતી ની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમિસ્ટારની જાહેરાત કરી. આરોગ્ય મંત્રાલયે ઔષધ નિયમો 1945માં સુધારાનો પ્રસ્તાવ મોકલ્યો. ડીઆરઆઈએ મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં કાર્યરત સંગઠિત સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો અને બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. ગૃહમંત્રી અમિત શાહે આજે ડ્રગ્સ સામે સંયુક્ત યુદ્ધનું આહવાન કરતા કહ્યું કે ડ્રગ્સનું દૂષણ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા, આર્થિક હિતો અને યુવાનો અને દેશના ભવિષ્ય માટે જોખમી છે. તેમણે આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને માતાઓને આ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. શ્રી શાહે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર નાકોડની 10મી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.
1: केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: ગૃહમંત્રીએ કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સ સંબંધિત ગુનાઓની માહિતી સમયસર શેર કરવા માટે ઘણા ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યા છે. તેમણે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને નિર્ધારિત સમય મર્યાદામાં આ પોર્ટલ પર ડ્રગ્સ સંબંધિત કેસોની માહિતી અપલોડ કરવા જણાવ્યું.
1: નાર્કો ઓફેન્ડર્સ આજ ટેકનોલોજી સે સક્ષમ બને હુએ હૈ, વો નેટવર્ક આધારિત બન ચુકે હૈ ઓર મલ્ટી ડોમેન અપરાધ કે રૂપ મે ભી આજ હમારે સામને ખડે હૈ. યે સભી ચીજે ये लड़ाई को और कठिन बनाती है. इसलिए हमारी प्रतिक्रिया एक रोड मैप आधारित होनी चाहिए और उसमें आधुनिक इंटेलिजेंस लीड बेस्ड प्रतिक्रिया होनी चाहिए. टेक्नोलॉजी ड्रिवन अप्रोच होना चाहिए और नेटवर्क सेंट्रिक लड़ाई हमें करनी पड़ेगी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડ્રગ ફ્રી ઇન્ડિયા ઝુંબેશ જનભાગીદારીથી ચાલતી એક જન આંદોલન બની ગઈ છે. શ્રી મોદીએ સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બીએલ વર્મા દ્વારા ડ્રગ ફ્રી ભારત બનાવવાના મહત્વ પર લખાયેલ લેખ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને ડ્રગ ફ્રી અને વિકસિત ભારત બનાવવાના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમિસ્ટારની જાહેરાત કરી. આ પહેલ હેઠળ ભૂકંપ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય વાયુસેનાના 2 C-17 વિમાન વેનેઝુએલા જવા રવાના થયા છે. એમિસ્ટારનો અર્થ સ્પેનિશમાં મિત્રતા થાય છે. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ કામગીરીમાં ભારતીય સેનાનું ફિલ્ડ કેમ્પ હોસ્પિટલ યુનિટ અને 35 ટનથી વધુ રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જેમાં 2 ભીષ્મક્યુબનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની સરકાર અને લોકોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં વિવિધ યુરોપીયન દેશોના પત્રકારોના જૂથ સાથે વાતચીત કરી. મંત્રીએ તેમની સાથે ભારતમાં થઈ રહેલા ગહન પરિવર્તનો, વિશ્વની વર્તમાન પરિવર્તન સ્થિતિ અને ભારત અને યુરોપ વચ્ચે વધતા જતા જોડાણો વિશે વાત કરી. ડોક્ટર જયશંકરે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતમાં તેમના કાર્યક્રમો અને પ્રવાસો ભારત અને ભારત યુરોપ ભાગીદારીની સંભાવના વિશે ઊંડી સમજણને પ્રોત્સાહન આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પરીક્ષણ, તપાસ અથવા વિશ્લેષણ માટેની દવાઓની આયાત કરવાની પરવાનગી મેળવવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડ્રગ્સ રૂલ્સ 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વિશ્લેષણ અને બિન ક્લિનિકલ પરીક્ષણનો હેતુ માટે ઓછી માત્રામાં દવાઓની આયાત કરવા માટેની પરવાનગી પ્રક્રિયામાં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સુધારેલી જોગવાઈ અનુસાર અરજદારોને દવાઓની આયાત કરવા માટે પૂર્વ પરવાનગીની જરૂર પડશે, જેના પછી દવા આયાત કરી શકાય છે. કેન્દ્રએ આરોગ્ય ક્ષેત્રમાં જનવિશ્વાસ અધિનિયમ સુધારાઓ લાગુ કર્યા છે, જેમાં ડ્રગ્સ અને કોસ્મેટિક્સ અધિનિયમ 1940 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અધિનિયમ 2006 હેઠળ નાના ગુનાઓને તર્કસંગત બનાવવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો હેતુ જાહેર આરોગ્ય અને ગ્રાહક સલામતી માટે કડક સલામતી જાળવી રાખીને વ્યવસાય કરવામાં સરળતા અને પ્રોત્સાહન આપવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. डायरेक्टरेट ऑफ रेवेन्यू इंटेलिजेंस डीआरआईए मुंबई बेंगलुरु और विशाखापट्टनम में कार्यरत संगठित सोना

જોડાયેલો છે. અન્ય એક ઓપરેશનમાં ડીઆરઆઈએ સુરતમાં 2 કિલોગ્રામ કોકીન જપ્ત કર્યું અને એક વ્યક્તિની ધરપકડ કરી. આરોપી પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા મહિનાથી ડિરેક્ટોરેટે કુલ 26 કિલોગ્રામ કોકીન જપ્ત કર્યું અને 14 વિદેશી નાગરિકો સહિત 22 લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ નવીનતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાનો નવો પાયો બની રહી છે. નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એઆઈ ઇનોવેશન સમિટને સંબોધતા મંત્રીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આધુનિક ટેકનોલોજી અને નવીનતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિકાસ, નવીનતા અને પરિવર્તનશીલ પરિવર્તનને આગળ વધારવા કૃત્રિમ બુદ્ધિ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વ્યવસાયની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ વિશ્વભરના દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવે અને વ્યક્તિઓના જીવનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરવા માટે તૈયાર છે. કોલકાતાના તારાતલ અકસ્માતમાં મૃત્યુ આંક વધીને 15 થયો છે. ઘાયલોને કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એક સરકારી અધિકારી સહિત 6 લોકોની ધરપકડ કરી. રાજ્ય સરકારે ગઈકાલે ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસની ટીમ સીટની રચના કરી હતી. બચાવ કામગીરી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સુવેન્દ્ર અધિકારીએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં વાર્ષિક યુકે ભારત એવોર્ડ્સ 2026માં યુકે ભારત સંબંધોને મજબૂત બનાવવા માટે અપવાદરૂપ નેતૃત્વ માટે વિશેષ પુરસ્કાર મળ્યો છે. સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા શ્રી ગોયલે કહ્યું કે આ સન્માન સરકારો, વ્યવસાયો, શિક્ષણ, સંસ્કૃતિમાં સેતુ બનાવનારા ઘણા લોકોનું છે જેઓ ભારત અને યુકે સંબંધોને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન આઈઆરસીટીસીએ ભારત ગૌરવ ડિલક્સ ટુરિસ્ટ ટ્રેનનો ઉપયોગ કરીને એક નવું ટુરિસ્ટ સર્કિટ ડિવાઇન ઇસ્ટ ટેમ્પલ ટુર શરૂ કર્યું છે. આ 11 દિવસની ટ્રેન યાત્રા દરમિયાન યાત્રાળુ અને પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના મુખ્ય યાત્રાધામોની મુલાકાત લેવાની તક મળશે. બેડમિન્ટનમાં ભારતના રૌનક ચૌહાણે આજે ફુલટનમાં યુએસ ઓપન ટુર્નામેન્ટમાં વિશ્વના 6ઠા અને પુરૂષોના સિંગલ્સમાં ટોચના ક્રમાંકિત ચાઇનીઝ તાઇપીના ચૌ ટિયન ચેનને સીધી રમતોમાં 22-17, 26-24થી હરાવીને ક્વાર્ટર સુધી પહોંચ્યા છે. અને એક પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે મલેશિયાના લી ઝેઝિયાને 21-14, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં તન્વી શર્મા, રક્ષિતા શ્રી અને દેવિકા સિંહ પણ છેલ્લા 8 તબક્કામાં પહોંચી ગયા છે. જર્મનીમાં આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે 7 સુવર્ણ સાથે મેડલ ટેડીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પિસ્તોલ અને રાઇફલ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ભારતે 24 ચંદ્રકો, 7 સુવર્ણ, 8 રજત અને 9 કાંસ્ય સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ભૂટાનના શિક્ષણમંત્રી યીજંગબે થાપાને મળ્યા હતા. શ્રી પ્રધાને સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ચર્ચા શિક્ષકોની તાલીમ, કૌશલ્ય અને રોજગાર ક્ષમતા, ડિજીટલ શિક્ષણ અને એઆઈ, ટકાઉ પર્યટન, પરંપરાગત દવા અને સર્વાંગી સુખાકારી પર કેન્દ્રિત હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, પરમાણુ અવકાશ અને ક્વોન્ટમ ટેકનોલોજી ભવિષ્યના વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાને આકાર આપશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ટેકનોલોજીમાં ઝડપથી અગ્રણી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમસ્ટારની જાહેરાત કરી. આરોગ્ય મંત્રાલયે ઔષધ નિયમો 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો અને બેડમિન્ટનમાં ભારતના રૌનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

I'm going to go to the hospital.

और आइटम नंबर दो

Thank you.

धन्यवाद। आपके सौहार्दपूर्ण व्यवहार के लिए आपको शुक्रिया।

आपके पास आते हैं।

बस बस क्या नहीं करेगा? अरे पानी में लग्जरी है।